નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન્ડ બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહારની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88 9512 99 66 88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95 12 99 66 88 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM રેડિયો પાલનપુર કમ્યુનિટી રેડિયો સ્ટેશન. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે, અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે, એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને, એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું શૂન્ય છું પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને, એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ, તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે, એવી શુભેચ્છા સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

पक्का पालनपुरी न्यू ओला केटले ट्यून रहे मस्त रहे सामल दूर रहे ओनली ऑन 90.4 एफएम रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन. મિત્રો, જિંદગીમાં હંમેશા આપણે સાંભળતા આવીએ છીએ કે કોઈ પણ કાર્ય એકલા હાથે સફળ પાર થતું નથી, એટલે કે કોઈનો સાથ અથવા ટેકો હોય જ છે. પરંતુ હંમેશા એવી વ્યાખ્યા કરી શકાય કે આજુબાજુ ઘણા બધા લોકો હોવા છતાં પણ એવા કયા વ્યક્તિને આપણે પસંદ કરવો જોઈએ કે એ આપણી પાસે હંમેશા આપણો આધારસ્તંભ બની રહે અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે. આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ. અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું, પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે. ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે. બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર. સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ.

0: ગઝલ કે શેર શાયરી
1: અથવા તો તમે કંઈક લખતા હોય સાહિત્ય સાહિત્યમાં વાર્તાઓ તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર તમે સારું લખો છો તમને મોકલાવી શકો છો અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો પરંતુ હા એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9599668 88 પર
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ મસ્ત રહો વ્યસ્ત રહો સાંભળતા રહો
1: રેડિયો

0: અરે આ ગામડાઓમાં પણ પ્રોડક્ટને પહોંચાડવી છે, અને મારે તો આ પ્રોડક્ટને દરેક ખૂણા સુધી પહોંચાડવી છે અંજલિ.
1: તો પછી આ પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ તમે રેડિયો પાલનપુર પર આપી દો ને.
0: અરે એ તો કેટલું મોંઘું થઈ જશે.
1: બિલકુલ પણ નહીં, રેડિયો પાલનપુર પર એડવર્ટાઇઝમેન્ટ આપો તમારા બજેટમાં.
0: અને વાહ, રેડિયો પાલનપુર તો ખૂણે ખૂણે સંભળાય છે.
1: ગામના ખૂણે ખૂણે સુધી પહોંચે તમારા પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ.
0: તો આજે જ વોટ્સએપ કરો 9512-9966-88 પર, કે પછી સોશિયલ મીડિયાના ફેસબુક, એક્સ કે ઇન્સ્ટાગ્રામ આઈડી પર સંપર્ક કરો.
1: અને તમે વોટ્સએપ પણ કરી શકો છો 9512-9966-88 પર. અમારી સાથે જોડાઓ, એટલે કે રેડિયો પાલનપુર સાથે જોડાઓ, અને તમારા પ્રોડક્ટની માહિતી દૂર દૂર સુધી પહોંચાડો.
0: મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: કામ તો હજારો લોકો કરે છે, કેટલીય સંસ્થાઓના કામ સમાજ અને આ જીવનને બદલી રહ્યા છે, પરંતુ કેટલાને આ માહિતી છે?
1: માહિતી? કામ તો ઘણી બધી સંસ્થાઓ કરે છે, પણ આ માહિતી ઘણા બધા લોકો પાસે તો છે નહીં, પરંતુ આ માહિતી પહોંચાડવી કેવી રીતે?
0: અરે એના માટે તો છે આપણો સામુદાયિક સ્ટેશન રેડિયો પાલનપુર. આજે જ સંપર્ક કરો વોટ્સએપ દ્વારા 95-12-99-66-88 અને તમારી સંસ્થાની માહિતી અને પ્રવૃત્તિઓની જાણકારી દ્વારા અન્ય લોકોને પણ જાગૃત કરો. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

રેડિયો પાલનપુરના ફરમાઈશ કાર્યક્રમમાં હું આરજી પ્રિયંકા આપ સર્વે શ્રોતા મિત્રોનું સ્વાગત કરું છું. આપ સૌના બહોળા પ્રતિસાદને કારણે અમે ફરમાઈશ કાર્યક્રમ કમિટી દ્વારા પસંદ કરાયેલ શ્રોતાઓના પત્રોનું વાંચન કરીએ છીએ. સાથે સાથે આપને ફરમાઈશ પણ સંભળાવીએ છીએ. આપ સૌ બસ આમ જ અવિરતપણે અમને પ્રતિભાવ મોકલતા રહો. કાર્યક્રમની શરૂઆત કરીએ તે પહેલાં ફરી એકવાર આપ સૌને ફરમાઈશ અને પ્રતિભાવ મોકલવાની માહિતી આપી દઉં છું. રેડિયો પાલનપુર 90.4 FM વોટ્સઅપ નંબર 9512996688 પર આપ વોઇસ રેકોર્ડિંગ કે સંદેશો લખીને મોકલી શકો છો. આજના ફરમાઈશ કરતા છે રાવલ જયેશ. રાવલ જયેશ એ પાલનપુરની કોલેજમાં સેમ 5 અભ્યાસ કરે છે, જે ઇકોનોમિક્સ વિષય સાથે પોતાનું સ્નાતક કરી રહ્યા છે. અને જયેશ એ માલણ ગામથી બિલોંગ કરે છે.

जय शेफ ने फरमाइश करी छे सॉन्ग तू इजाजत दे अगर। વાવ, જયસે જે ફરમાઈશ કરી છે ને મારું પર્સનલ ફેવરેટ સોંગ છે, કારણ કે આ સોંગની અંદર અદનામ સામીનો જે અવાજ છે ને અને એની અંદર એક એક લિરિક્સ તમને અત્યારે બી એટલા જ મહેસૂસ થાય છે. વાત કરીએ આ સોંગની, તો આ સોંગ જે છે એ પોપ્યુલર સિંગર અદનામ સામીએ ગાયેલું છે અને તેનો આલ્બમ હતો તેરા ચહેરા, જે 2002ની અંદર રિલીઝ થયું હતું. આ મ્યુઝિક કમ્પોઝ કર્યું છે અદનામ સામીએ અને એના લિરિક્સ છે સમીરના. આ સોંગ એ મોસ્ટ ફેવરેટ સોંગ છે કે જે લોકો એ ટાઈમે નાના હતા અને જોતા હતા કે સાંભળતા હતા, કારણ કે મને યાદ છે ત્યારે હું જ્યારે નાની હતી, જ્યારે 2002ની અંદર, ત્યારે તો હું બહુ નાની હતી, માંડ એક બે વર્ષની હશું, પણ જ્યારે થોડી થોડી સમજતી થઈ ત્યારે આ સોંગ મને એટલું જ ગમતું ગયું. આ સોંગ નોર્મલી દૂરદર્શન ઉપર આવતું સવારે જે સંગીતનો કાર્યક્રમ હતો ને તેમાં, અને આ સોંગ સાંભળવાની જે મજા આવતી ને, અને અત્યારે બી તમે આજના ગમે એટલા નવા નવા સોંગ તમને સારા લાગતા હોય, પણ આ સોંગ્સ તમે જ્યારે સાંભળો છો ત્યારે તમને એક અલગ જ વાઇબ આવે છે, અલગ જ સુકૂન મહેસૂસ થાય છે. તો ચાલો સાંભળીએ જયેશની ફરમાઈશ.

આજના આપણા નેક્સ્ટ ફરમાઈશ કરતા છે મહેન્દ્ર સર. મહેન્દ્ર સર ફતેહગઢથી બિલોંગ કરે છે અને મહેન્દ્ર સર વિશે એક વાત કહું તો મહેન્દ્ર સર એ બહુ સારા નાટ્યકાર છે અને એમની અંડર મેં પણ એક વાચિકમ કરેલું છે અને મને સરનું ગાઈડન્સ બહુ જ સારું લાગ્યું. મહેન્દ્ર સરની તારીફ કરીએ એટલું ઓછું છે તો આપણે એની માટે સરને સ્પેશિયલ રેડિયો પર બોલાવીશું. અને સર જો તમે સાંભળી રહ્યા છો તો તમારે અમારા રેડિયો પર સ્પેશિયલ આવવાનું છે અમારા લિસનર્સ માટે. એમને નાટ્ય શિક્ષા કેવી રીતે કરી શકાય, કેવી રીતે તમે નાટકની તાલીમ આપી શકો એના માટે અમારા બધા જ લિસનર્સમાંથી કોઈ લિસનર જો નાટકની અંદર એક્ટર બનવા માગે છે, કશું કરવા માગે છે, તો એમની માટે માર્ગદર્શન તમારાથી બેસ્ટ કોઈ આપી જ ના શકે. મહેન્દ્ર સરની વાત કરીએ તો મહેન્દ્ર સરે આપણને ફરમાઈશ કરી છે આદમી મુસાફિર હૈ સોંગની, 1977માં આવેલું હતું તેનું છે. આના સિંગર્સ છે મોહમ્મદ રફી અને લતા મંગેશકર અને મ્યુઝિક ડાયરેક્ટર્સ છે લક્ષ્મીકાંત પ્યારેલાલ. આના લિરિક્સ લખ્યા છે આનંદ બક્ષીએ અને આ મૂવીની અંદર જે કાસ્ટ હતી એ હતી જીતેન્દ્ર, રીના રોય અને સુલક્ષણા પંડિત. તો આ સોંગની અંદર વાત કરીએ તો આ સોંગને ઘણા બધા અવોર્ડ્સ મળેલા છે, બેસ્ટ મ્યુઝિક ડાયરેક્શનનો, બેસ્ટ લિરિક્સનો. અને આ સોંગની એક ખાસિયત છે કે તમે એને હેપ્પી અને સેડ બંને વર્ઝનની અંદર કમ્પ્લીટ કરી શકો છો અને તમને બંને રીતે એ સોંગ સારું જ લાગે. તો મહેન્દ્ર સરે આપણને બેસ્ટ સોંગની ફરમાઈશ કરી છે તો ચાલો સાંભળીએ મહેન્દ્ર સરની ફરમાઈશ.

આજના આપણા નેક્સ્ટ ફરમાઈશ કરતા છે ધર્મેશ જોશી. ધર્મેશ જોશી એ પાલનપુરની અંદર BA સેમ 5ની અંદર અભ્યાસ કરી રહ્યા છે અને પોતે બિલોંગ કરે છે અંબાજીથી. ધર્મેશે આપણને ફરમાઈશ કરી છે સોંગ તું જો હસ હસ કે સનમ મુજસે. આ સોંગની વાત કરીએ તો આ સોંગ એ મૂવી રાજા ભૈયા કે જે 2003ની અંદર આવેલું હતું તેમાં છે. અને આ સિંગર્સ છે ઉદિત નારાયણ અને કવિતા કૃષ્ણમૂર્તિ. આના મ્યુઝિક ડાયરેક્ટર્સ છે નિદામ અને શ્રવણ. તો ચાલો સાંભળીએ ધર્મેશની આ મસ્ત મજાની ફરમાઈશ.

આજના આપણા છેલ્લા ફરમાઈશ કરતા છે પ્રહલાદભાઈ. પ્રહલાદભાઈ આપણને ફરમાઈશ કરી છે એક મસ્ત મજાની પ્રાર્થનાની. આ પ્રહલાદ

પ્રહલાદ ભાઈએ આપણને જે સોંગની ફરમાઈશ કરી છે ને, એ સોંગ, એ પ્રાર્થના આપણે જ્યારે સ્કૂલની અંદર હતા ત્યારે ચોક્કસથી કહેતા હતા. પ્રહલાદભાઈ બિલોંગ કરે છે ખરોડિયા ગામથી અને તેમણે ફરમાઈશ કરી છે જીવન અંજલિ થાજો. તમને યાદ છે જ્યારે આપણે સ્કૂલમાં ભણતા હતા ત્યારે આ પ્રાર્થના આપણે ગાતા જ, જ્યારે બી આ ગીત પ્રાર્થના આપણે ગવાતી ને ત્યારે એ ટાઈમે તો આપણે ફક્ત ગાવા માટે ગાતા, આપણને ખબર ન પડતી કે આનો મતલબ શું થાય છે. પણ આજે જ્યારે મોટા થઈ ગયા છીએ ત્યારે આ પ્રાર્થના જ્યારે સાંભળીએ છીએ ને તેની અંદર બે વસ્તુ થાય છે. એક, આપણને એના શબ્દો એ બરાબર હવે સમજાય છે તેના અર્થ સાથે, અને બીજું કે આપણને આપણું બાળપણ, આપણી સ્કૂલનો ટાઈમ ફરી યાદ આવે છે. તો ચાલો સાંભળીએ પ્રહલાદભાઈની ફરમાઈશ.

શ્રોતા મિત્રો, ફરી મળીશું આવતા રવિવારે બીજી આપણી ફરમાઈશ અને પ્રતિભાવ સાથે. યાદ રાખજો, આપની ફરમાઈશ અને પ્રતિભાવ સંદેશ સ્વરૂપે, ઓડિયો અને ટેક્સ સ્વરૂપે અમારા વોટ્સઅપ નંબર 9512996688 પર મોકલી આપો. અને યાદ રાખજો, જો ગીત એ 1965 પહેલાંના હશે તો અમે તેને સંભળાવવામાં સરળતા રહેશે. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત પાલનપુરનો અવાજ અને સમુદાયનો એકમાત્ર સામુદાયિક રેડિયો સ્ટેશન એટલે રેડિયો પાલનપુર 90.4 FM ને માણતા રહો. અને હું છું આરજે પ્રિયંકા. ફરી મળીશું આવતા રવિવારે. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: संजय त्रिवेदी
1: विशिष्ट संवाद श्रेणी
0: संजय त्रिवेदी एटले
1: मुंबई मा वस्ता पण मूळ पालनपुरी इवा पत्रकार लेखक निर्माता अने खेडूत जे लईने आवशे गुजरात ना विशिष्ट व्यक्तित्व साथे नो अनोठो संवाद
0: जे आप माणी शकशो रेडियो पालनपुर 90.4 FM पर
1: रविवारे सांजे 5:30 कलाके पुनः प्रसारण 8:30 कलाके
0: अने निहाळी शको छो
1: YouTube चैनल पालनपुर पिक्चर कंपनी पर
0: लाइक सब्सक्राइब अने शेयर करवानो भूलता नहीं
1: वातो विद संजय त्रिवेदी पालनपुर पिक्चर कंपनी
2: बाप जरे दिकराने कईक आपे ने तरी इट कम्स एज अ लोड इट कम्स एज अ रिस्पांसिबिलिटी तो एक रिस्पांसिबिलिटी फिल्म मेकर ने हमेशा એવું જ હોય કે હું આમ અહીંયા સુધી પહોંચાય એવું કામ કરું અને ફિલ્મોમાં ફોર્ચ્યુનેટલી અનફોર્ચ્યુનેટલી આપણી આપણા આપણા દેશની ફિલ્મોમાં એક્ટર્સ આર ધ સ્ટાર
3: કરેક્ટ
2: અને એમની સાથે કામ કર્યા પછી એવું થાય કે અહીંયા સુધી તો મારે પહોંચવું જ જોઈએ એવો કયો એક્ટર જેની સાથે કામ કરવાની તને એમ થાય કે બસ છોલિયા
3: બચ્ચન સાહેબ બચ્ચન સાહેબ હેઝ બીન ધ બિગેસ્ટ ઇન્ફ્લુએન્સ નોટ બિકોઝ ધ કાઇન્ડ ઓફ ફિલ્મ્સ હી હેઝ ડન ઓબ્વિયસલી એ તો છે જ પણ ધ કાઇન્ડ ઓફ પર્સનાલિટી દેટ હી ઇઝ ધ કાઇન્ડ ઓફ નથી કહેતો કે એ તો એક કોલોકિયલ વર્ડ છે ને કે બિલ્ડિંગ કેટલી ઊંચી હોવી જોઈએ તો બચ્ચન જેસી
2: क्या बात है
3: या फिर करियर कैसा होना चाहिए तो बच्चन जैसा तो ये बच्चन इज अ एपिटोम ऑफ एवरीथिंग सो फॉर मी इट इज दैट कि जो बच्चन साथे काम करीश तो मन लागे छे के हूँ अने बहु सेडिस्ट एक बात कहूँ तुमने मने वो लागे छे के ही इज इमॉर्टल
2: यस
3: अंटिल आई वर्क विथ हिम
2: क्या बात है
3: ही इज वेटिंग फॉर मी टू वर्क विद हिम
2: આ જગ્યાનો પ્રભાવ એવો છે કે એવું થઈ જશે
3: અને મેં આ કોઈને કીધું નથી આ ક્યારે ભી આ વાત નથી કરી મેં બટ વોટ આઈ મીન ઇઝ ધીસ દેટ મેબી ઇઝ વેટિંગ ફોર દેટ
2: ધ એપિટોમ ટુ કમ
3: નોટ ધ એપિટોમ આઈ એમ વેટિંગ ફોર ધ એપિટોમ ટુ બટ ટુ ધ યુનિવર્સ ઇઝ વેટિંગ ફોર અસ ટુ વર્ક ટુગેધર એવું લાગે છે
2: વાર્તા લખી બચ્ચન સાહેબ
3: ના મને લાગે છે બચ્ચન સાહેબ કોઈ ભી વાર્તામાં ફિટ બેસી જાય છે એટલે ઓબ્વિયસલી નાઉ હી ઇઝ અ લિટલ ઓલ્ડ અને બધું છે પણ એ કોઈ ભી વાર્તામાં બેસી જ જાય
2: તરી દરેક ફિલ્મોમાં મ્યુઝિક બહુ અદ્ભુત પ્રકારનું હોય છે સાવ જુદું અને છતાંય સાવ પોતિક એટલે મેહુલ સુરતી મેહુલ અદ્ભુત મ્યુઝિશિયન છે અદ્ભુત મ્યુઝિક ડિરેક્ટર છે સાવ જુદો જુદા જ પ્રકારનો સૂર એને સંભળાય છે એટલે આપણને સારે ગ મ સંભળાય ને તો એને પદ નિશા સંભળાય એવું છે
3: એને મેહુલ મેહુલ મેહુલ સંભળાય
2: એને મેહુલ અને પછી સુરતી બ્લા બ્લા બ્લા અને મેહુલ સાથેના ઘણા બધા કમ્યુનિકેશનમાં ઈ બીંગ અ વેરી ડિયર ફ્રેન્ડ ઓફ યુ એન્ડ મી બોથ પણ મેહુલ પાસે જુદા પ્રકારના કાન છે
3: કરેક્ટ
2: જે મોટે ભાગે અત્યાર સુધીમાં એવું હોય કે ડિરેક્ટર પાસે કાન હોય
3: કરેક્ટ
2: જે રાજ કપૂર સાહેબ પાસે હતા
3: બિલકુલ
2: મેહુલની પોતાની પાસે રાજ કપૂર જેવા કાન છે અને એટલે એણે કેવી રીતે જયેશથી લઈને હેલ્લારો સુધીમાં અનબિલિવેબલ મ્યુઝિક કર્યું છે તો મેહુલની સાથે તે ઘણી બધી ફિલ્મો કરી એક ફિલ્મ કરી અને પછી મેહુલ બીકેમ ધ કોર ઓફ ધ ગુજરાતી મ્યુઝિક
3: કરેક્ટ
2: મેહુલ ઇફ નોટ મેહુલ બીજો કયો મેહુલ પછીનો મેહુલ મેહુલ છે એના પછીનો સૌથી પ્રિય સંગીતકાર કયો
3: ઓબ્વિયસલી સચિન જીગર પણ મારે છે ને મારો એક પ્રોબ્લેમ રહ્યો છે કે હું સંગીત મારું અને સંગીતનું રિલેશન બહુ ડિસ્ટન્ટ રહ્યું છે અન્ટિલ આઈ એન્ટર્ડ ધ ફિલ્મ સ્કૂલ અને સ્પેશિયલી બીકોઝ ઓફ સુભાષ ગઈ હું ફિલ્મ મ્યુઝિક અને મ્યુઝિકને સમજ્યો અને ભારતીય શાસ્ત્રીય સંગીત કે બધી વસ્તુઓ સમજ્યો તો મને લાગે છે કે જે પણ મ્યુઝિક હું અટેમ્પ્ટ કરું છું ને એ મને એવું લાગે છે કે મારા ફિલ્મનું મ્યુઝિક એ ફિલ્મના માટે તો હોય જ છે પણ એના બિયોન્ડ મારા લર્નિંગ માટે બહુ વધારે હોય છે એટલે કેદાર ભાર્ગવ હોય કે સચિન જીગર હોય કે પછી યુનો મેહુલભાઈ હોય એમની પાસેથી સંગીત જાણવા શીખવા વધારે મળ્યું છે બાય ધ વે ધી કમ્પોઝ ફોર ધ ફિલ્મ એવું થાય છે

0: બટ સંગીત હું ક્યારે પરસ્યુ ન કરી શક્યો બીકોઝ આઈ એમ અ વેરી ઇમ્પેશન્ટ પર્સન. એ વાતનો રન છે રહ્યો છે, પણ હવે હું એ સંગીતને સાંભળીને અને એ સંગીતને મારા ફિલ્મની અંદર ઠાળવીને હું વધારે શીખી રહ્યો છું કે સમજી રહ્યો છું કહેવાય.
1: By any chance you want to compose your own?
0: No, never. And not.
1: What is the other form other than be a director?
0: Filmmaking.
1: Other than the filmmaking, are you? I heard that you are a good singer.
0: No, I am not.
1: I am
0: a very poor artist. ઘણા લોકો હું જોઉં છું, બિલકુલ કઈ ભી નહીં. સિંગિંગ, ડાન્સિંગ કઈ ભી નહીં. એટલે આઈ એમ અ વેરી પુઅર આર્ટિસ્ટ. હું ઘણી વખતે બીજા આર્ટિસ્ટને જોઉં છું તો મને લાગે છે કે એ લોકો કેટલા સમૃદ્ધ છે, અને મને લાગે છે મારી અંદર આર્ટનો એક કણ પણ નથી.
1: જીવનમાં એક જ માણસની ફિલ્મ મેકિંગમાં ઈર્ષા કોની થાય?
0: ફિલ્મ મેકિંગમાં
1: ફિલ્મ મેકર તરીકે કોની ઈર્ષા થાય કે અરે યાર?
0: અરે ઈર્ષા કે ગમતો વ્યક્તિ?
1: ઈર્ષા એટલે પોઝિટિવ અર્થમાં હું ઈર્ષાની વાત કરું છું.
0: ઘણા બધા છે, એક નામ નથી પણ ગુરુદત્ત.
1: સર્વોચ્ચ સ્થાને
0: ગુરુદત્ત. જે પ્રકારની ફિલ્મો જે જમાનામાં જે પ્રકારના સેટઅપ સાથે જે પ્રકારના એક્ટર સાથે એ કરી ચૂક્યા, નાઉ થિંક ઓફ ઇટ એઝ અ ફોર્મ્યુલા ઓલ્સો. જે પ્રકારના સબ્જેક્ટ, એક તો બહુ નિશ, એની ઉપર જે પ્રકારના એક્ટર આટલા માસી, અને જે પ્રકારનું આખું મેકિંગ બજેટ બધું જ, આઈ થિંક હી ગોટ બેસ્ટ ઓફ ધ વર્લ્ડ એન્ડ હી ગેવ ધ બેસ્ટ ઓફ ધ વર્લ્ડ ટુ ધ પબ્લિક.
1: યસ,
0: જે આજે બી ચેરીશ કરી શકાય. આઈ ફીલ વેરી એન્વિયસ ઓફ હિમ કે હું કદાચ ગુરુદત્તના જમાનામાં હોત તો સૌથી પહેલા મેં એને અસિસ્ટ કર્યો હોત અને એની આસપાસ રહ્યો હોત, એની વાઇબની સાથે.
1: નવા જનરેશનમાં કોણ એવા મેકર?
0: વિશાલ ભારદ્વાજ ઇન્ડિયાથી. અધરવાઇઝ ઇન્ટરનેશનલી વોંકર વાય, એની ફિલ્મો મને બહુ ગમે. મારી દરેક ફિલ્મની અંદર એક વોંકર વાયની છાંટ છે.
1: ઓકે,
0: એટલે બેયારમાં બુકાની પહેરીને જે લેડી આવે છે સ્કૂટી પર, એ જે મ્યુઝિક પ્લે કરે છે, એ જે મ્યુઝિક બેકગ્રાઉન્ડમાં આવે છે, એ વોંકર વાયની ઓડ છે. કે પછી વિઠ્ઠલ તીડીમાં જ્યારે વિઠ્ઠલ લાલ લાઇટમાં પત્તાની ગેમ રમતો હોય છે, એ વોંકર વાયની ઓડ છે. All my films have an ode to Wonkar Vai.
1: તે જ્યારે ફિલ્મમેકિંગ શરૂ થયું, શરૂ કર્યું, એ જ વખતે બરાબર સોશિયલ મીડિયાએ પણ શરૂઆત કરી.
0: કરેક્ટ.
1: અને બરાબર એકાદ બે વર્ષ પછી રીલ્સ મેકિંગ શરૂ થયું.
0: એકાદ વર્ષ નહીં પણ
1: હા, એટલે
0: ઘણો
1: બહુ નજીકના સમય.
0: હા,
1: અને એટલે ફિલ્મ ઇઝ અ મીડિયમ ઓફ વિઝ્યુઅલ.
0: હા,
1: રીલ્સ આર ઓલ્સો અ મીડિયમ ઓફ વિઝ્યુઅલ. તો જે આખો રાફડો ફાટી નીકળ્યો છે રીલ્સ બનાવવાનો, વોટ ઇઝ યોર ઓપિનિયન અબાઉટ ઇટ?
0: રીલ્સ તો હવે ના છૂટકે જોવી બી પડે છે, જોવાઈ જાય છે, ભૂલથી પણ જોવાઈ જાય છે. એટલે ઘણી બધી એવી રીલ્સ છે જેની અંદર સ્ટોરી ટેલિંગ પણ છે, પણ ઘણી બધી એવી રીલ્સ છે જે માત્ર ઇન્ફોર્મેટિવ છે. હવે તમારા પર છે, તમારે કઈ ઇન્ફોર્મેશન ગ્રહણ કરવી છે કે નથી કરવી. પણ આઈ થિંક બહુ ડેમોક્રેટિક થઈ ગયું છે ને રીલ્સના કારણે. તમારા હાથમાં એક એવો ટૂલ આવી ગયો છે, તમે દુનિયા બદલી શકો છો. હવે તમારા પર છે કે તમે ખરેખર બદલવા માગો છો કે નથી બદલવા માગતા. ઘણી બધી રીલ્સ છે જે તમને એક એવું નોલેજ કે ઇન્ફોર્મેશન કે કંઈક અસર કરી જાય છે, અને ઘણી બધી રીલ્સ બહુ ટાઈમ પાસ હોય છે. પણ આઈ થિંક એટ ધી એન્ડ ઓફ ધ ડે કોઈ પણ સંશોધન હોય છે એનું એક અબ્યુઝિવ વર્ઝન હોય છે અને એક પોઝિટિવ વર્ઝન હોય છે. આઈ સી અ લોટ ઓફ અબ્યુઝિસ દેટ ઇઝ હેપનિંગ અરાઉન્ડ ઇટ.
1: અગ્રીડ.
0: અને કોઈ પણ વસ્તુની અતિશયોક્તિ છે ને,
1: એ પછી
0: હા એ મારી દે છે એને. ઇટ વિલ ઇવેન્ચ્યુઅલી ડાઈ ડાઉન. પણ હવે રીલ્સને ફિલ્મો સાથે જ્યારે સરખામણી કરવામાં આવે છે કે પછી રીલ્સના કારણે ફિલ્મો જોવાના અટેન્શન સ્પેનને ક્વેશ્ચન કરવામાં આવે છે કે હવે 2.5 કલાકની પિક્ચર કોણ જુએ? 7 સેકન્ડમાં લોકોનું અટેન્શન સ્પેન જતું રહે છે. આઈ થિંક દેટ ઇઝ
1: અ એક્સેલ શીટ વાલા કેલ્ક્યુલેશન.
0: હા, અને બહુ બ્રુટલ છે ને.
1: વેરી બ્રુટલ.
0: આજે બી તમે RRR આવડી મોટી ફિલ્મ, આટલા કરોડો કમાયેલી ફિલ્મ, હજારો કરોડ કમાયેલી ફિલ્મ, ઇટ વોઝ 3 hours એન્ડ સમ 15-20 મિનિટ્સ લોંગ ફિલ્મ. નાઉ કેન યુ ટેલ મી દેટ 7 સેકન્ડ્સ ઇઝ યોર

0: अटेंशन स्पैन?
1: नॉट फॉर मी एट लीस्ट,
0: नॉट फॉर एनीवन। तो जो इफ यू हैव अ स्टोरी टू टेल, आई थिंक एनी ड्यूरेशन इज ओके, बट रील्स हैव टू बी यूज्ड वेरी पॉजिटिवली।
1: एट द एंड ऑफ द लाइफ, जीवन ना अंतिम पड़ाव में मैं जेम कहूं के मारे तो बुढ़ापा में जंगल में मरवू छे, एम व्हाट इज योर विश दैट यू शुड बी नोन एज व्हाट? जे ते पहला ज कहूं के मारी पासे मारी पोतानी वार्ता होवी जोईए, ताराचंद अंकल नी एक वार्ता छे जे खरेखर वात छे जेनाथी आखो परिवार आसपासना लोको एम अभिषेक जैन એવી એવી કઈ વાર્તા કહી જવા માંગે છે કે જેનાથી એને આમ આ હા હા મજા પડી ગઈ?
0: નહીં, હું હું બહુ આમ
1: યુ વોન્ટ ટુ બી નોન એઝ વોટ?
0: આઈ વોન્ટ ટુ બી નોન નોટ ફોર માય ફિલ્મ્સ પર્ટિક્યુલરલી, આઈ વોન્ટ ટુ બી નોન એઝ અ પર્સન હુ એક્ચ્યુઅલી ઇનસ્પાઇટ ઓફ નોટ બીંગ અ ગુજરાતી ફાઉન્ડ હિઝ રૂટ્સ ઇન ગુજરાત એન્ડ in his constant abhigam in learning Gujarati, in understanding Gujarat, in understanding Gujarati people, made films.
1: Super.
0: Films are not bigger than, you know, what I, where I'm coming from. પણ કહેવાનો અર્થ એ છે કે લોકો મને એ રીતે જાણે કે આ એક વ્યક્તિ છે જે કદાચ ગુજરાતી નથી, તે છતાંય ગુજરાતની કે ગુજરાતી વાર્તાઓ કહી શકે છે, દેન વાય નોટ ગુજરાતી?
1: જીવનમાં નવ રસ છે, સૌથી પ્રિય રસ કયો?
0: એમ્પથી છે, એમ્પથી મને ખબર નહીં કોઈ રસ છે કે નહીં,
1: છે જ છેલ્લે રડવું ક્યારે આવેલું ને ક્યાં?
0: હું તો બહુ રડું છું અત્યારે આપણે વાત કરીએ છીએ, ધેર આર ટીયર્સ ઇન માય આઈઝ,
1: પણ આમ ધોધમાર એટલે ચોમાસાની સાથે મર્જ થઈ જવા એવું રડું ક્યારે આવેલું ને કયા કારણો સર?
0: ફિલ્મો જોતો હોઉં છું ત્યારે ઘણી વખતે રડવું આવે છે, અને ઘણી વખતે ધોધમાર પણ રડી રહું છું, કારણ કે ફિલ્મો બહુ અસર કરે છે ને, વાર્તા છે, લોકો છે, પાત્રો છે, તો એ ધોધમાર રડવું આવી જાય.
1: છેલ્લી એવી કઈ ફિલ્મ જે ધોધમાર રડાવી ગઈ?
0: સિનર્સ, સિનર્સ કરીને એક ફિલ્મ આવી છે હોલિવૂડની, અને એમાં એમ કંઈ રડવા જેવું કંઈ નથી, પણ કારણ કે જે પ્રકારના બેકગ્રાઉન્ડથી એ જે પ્રકારના બેકગ્રાઉન્ડની એ ફિલ્મ વાત કરે છે, ઇટ બ્રોટ અ લોટ ઓફ એમ્પથી ટુવર્ડ્સ ધ કોમ્યુનિટી, અને મને રડવાનું આવ્યું.
1: કયા પ્રકારના ઇમોશન્સ યુ લવ ધ મોસ્ટ ટુ કમ્યુનિકેટ થ્રુ યોર ફિલ્મ્સ?
0: I think again empathy, love, togetherness, આ બધા ઇમોશન્સ છે જે મને બહુ ગમે છે. ફ્રેન્ડશિપ મને બહુ ગમે છે.
1: પ્રેમની વાતો,
0: પ્રેમની વાતો.
1: સુરેશ દલાલનું એક અદભુત શેર છે,
0: હા,
1: અથવા કદાચ ગીતની પંક્તિ છે, રાત દિવસનો રસ્તો વાલમ નહીં તો ખૂટશે કેમ, તમે કરજો વાતો પ્રેમની, અમે કરીશું પ્રેમ. એટલે મને લાગે છે કે પ્રેમની જુદી જુદી અભિવ્યક્તિઓ.
0: હા, તો એમાંથી વાતો કરશો પ્રેમની એવું હું છું, કરશો પ્રેમ મારી ઓડિયન્સ કે
1: આપણે બીજા એપિસોડમાં અહીંયા અડધે પહોંચાયું છે. થેન્ક યુ સો મચ,
0: થેન્ક યુ,
1: થેન્ક યુ, થેન્ક યુ. આઈ હોપ યુ એન્જોયડ. મજા આવી, મને તો ખૂબ મજા આવે છે હંમેશા વાતો કરવાની.
0: આ બહુ ઓછા એવા એવી વાર્તાલાપ હોય છે જેમાં તમને ખરેખર ખુલીને અને ખીલીને વાત કરવાનો મોકો મળે છે.
1: ખુલીને બોલ્યો હતો કે મારે પાછો પાછું આવતીકાલે શૂટ કર.
0: નહીં નહીં, એક્ચ્યુઅલી હું બહુ ત્રાસ્યો છું, સોરી ટુ સે, કે હું બહુ ત્રાસ્યો છું આજકાલના જર્નલિઝમથી, કારણ કે જેમાં બહુ જ ટિપિકલ પ્રશ્નો હોય છે કે આ ફિલ્મ શૂટ કરતી વખતે તમે કઈ મજાની ક્ષણ હતી અને
1: હું પણ બહુ શું
0: મજા આવી
1: સમજી હમણાંના.
0: આ જર્નલિઝમ પણ નથી, આ વાર્તાલાપ છે, અને આઈ થિંક ધીસ ઇઝ ધ ટાઈમ વેર લોકો આવા સ્ટુપિડ પ્રશ્નો ના પૂછીને
1: આઈ એમ શ્યોર
0: જરાક તમારા જીવન વિશે જાણે, કારણ કે જર્નલિઝમનો ટ્રુ એસેન્સ તો એમાં છે ને,
1: હા, ખુલવું,
0: ખુલવું અને બીજા વ્યક્તિને ખીલવા દેવું.
1: આઈ નો,
0: યસ,
1: આઈ એમ જસ્ટ ટ્રાઇંગ ફોર ધેટ.
0: મારું આઈ એમ સો ગ્લેડ.
1: અભિષેક સાથેની વાતો હંમેશા ખૂટતી જ હોય છે. હું બે એક મહિના પહેલાં જ એની ઓફિસમાં મળ્યો.

0: હતું ત્યારે એવું હતું કે પાછા ક્યારે મળીશું વાતો કરવા,
1: યસ,
0: અને ફરી પાછા અહીંયા, અને આ વખતે પારિવારિક વાતો કરવા મળીશું, એટલે પરિવાર સાથે વાતો કરવા મળીશું. મારે સ્વયંની સાથે ખૂબ વાતો કરવી છે, મારે શૈલીની સાથે પણ ખૂબ વાતો કરવી છે કે એક ડોક્ટર મેકર, આમ તો પાછળ કર છે, એ બંનેનું કરજોડ કેવી રીતે થાય છે ને,
2: નોર્થ પોલ સાઉથ પોલ,
0: એ સમજવું છે. એટલે આપણે ફરી પાછા, અને ખૂબ બધી વાતો બાકી રહી ગઈ છે, આપણે પાછા એકદમ જલ્દી મળીએ.
1: બિલકુલ,
0: હે ને, પણ અહીંયા જ.
1: બિલકુલ, એબ્સોલ્યુટલી આ જગ્યાએ.
0: અને રૂપસુંદરી એ વખતે થોડીક મોટી થઈ ગઈ હશે, નદી થોડીક વધારે આવી હશે, ઝાડ થોડાક વધારે મોટા થયા હશે.
1: હા,
0: અને આ વખતે આપણે ગુજરાતી બાજરીના રોટલામાંથી આપણા મારવાડી દાળ બાટી,
1: વાહ, બિલકુલ ડન છે,
0: હે ને,
1: યસ,
0: ભાઠમાં રાંધેલી.
1: થેન્ક યુ,
0: થેન્ક યુ સો મચ.

0: આપણે હજુ ઘણી વાતો સાંભળવાની બાકી છે, પરંતુ મળીશું નેક્સ્ટ એપિસોડમાં. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.
1: વાતો વિથ સંજય ત્રિવેદી,
0: વિશિષ્ટ સંવાદ શ્રેણી.
1: સંજય ત્રિવેદી એટલે
0: મુંબઈમાં વસતા પણ મૂળ પાલનપુરી એવા પત્રકાર, લેખક, નિર્માતા અને ખેડૂત, જે લઈને આવશે ગુજરાતના વિશિષ્ટ વ્યક્તિત્વ સાથેનો અનોખો સંવાદ,
1: જે આપ માણી શકશો રેડિયો પાલનપુર 90.4 FM પર
0: રવિવારે સાંજે 5:30 કલાકે, પુનઃ પ્રસારણ 8:30 કલાકે,
1: અને નિહાળી શકો છો
0: યુટ્યુબ ચેનલ પાલનપુર પિક્ચર કંપની પર.
1: લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરવાનું ભૂલતા નહીં.
0: વાતો વિથ સંજય ત્રિવેદી, પાલનપુર પિક્ચર કંપની.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

90.4 FM रेडियो पालनपुर कम्युनिटी रेडियो स्टेशन। मित्रों जिंदगी में हमेशा आपणे सांभळता आवीए छीए के कोई पण कार्य एकला हाथे सफल पार थतुं नथी, एटले के कोईनो साथ अथवा टेको होय ज छे। परंतु हमेशा एवी व्याख्या करी शकाय के आजूबाजू घणा बधा लोको होवा छतां पण एवा कया व्यक्तिने आपणे पसंद करवो जोईए के ए आपणी पासे हमेशा आपणो आधार स्तंभ बनी रहे અને આપણે આમ છાતી ઠોકીને જ્યારે સફળતા પ્રાપ્ત કરીએ ને ત્યારે કહી શકીએ કે એ જ મારી પાસે મારી પડખે ઊભો રહે છે અથવા ઊભી રહી છે એ વ્યક્તિ આ છે। આ વાતને કહેવા માટે આપણે પણ ચૂઝી તો બનવું જ પડશે ને, પસંદગી તો જોઈએ જ। અને આ સવાલ જ્યારે એક મિત્રએ મને પૂછ્યો ને એટલે મારી પાસે માત્ર એક નાનકડું વાક્ય હતું કે હંમેશા જો કોઈ વ્યક્તિ તમને એવું કહે કે હું તો શૂન્ય છું, હું શૂન્ય છું પરંતુ હું તારી પાછળ જ રહીશ, એટલે મારા તારી પાછળ ગોઠવાવાના લીધે તારું મૂલ્યાંકન હંમેશા વધતું જશે। ખબર છે ને દોસ્તો કે શૂન્ય કોઈ પણ આંકડાની પાછળ લાગે ને એટલે પછી એની કિંમત હંમેશા વધતી જ જાય છે। બસ તો આવા જ મિત્રો અને આવા જ સહારાઓ તમે શોધો ને તમને મળતા રહે એવી શુભેચ્છા સર। સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર।

હાલોને અમસ્તા અમસ્તા કેટલાક કામ કરી લેવા જોઈએ. કહે છે ને કે જ્યારે જીવનમાં કેટલીક પળ આવતી હોય ત્યારે આપણે બહુ વિચાર ન કરવાનો હોય. તે પળ તમારી મનગમતી છે તો જીવી લેવી જોઈએ, માણી લેવી જોઈએ. અને એ પળ વખતે આ રહી ગયા, એમને આવવા દો, એમને સાથે લઈ જાઓ, હું એકલો કેવી રીતે માણી શકું, નહીં અત્યારે નહીં, આ બધા જ વિચારોના એકદમ જ્યારે ગોટા વળે મનમાં ત્યારે પણ છોડી દેવો જોઈએ, સમયની સાથે અને સિચ્યુએશન પર. પણ તમારે માણી લેવી જોઈએ એ પળને, એ વાતને, એ તકને. ખાવાની વસ્તુ હોય તો ચાખી લેવી જોઈએ, જીવવાની વસ્તુ હોય તો જીવી લેવી જોઈએ, જોવાની વસ્તુ હોય તો જોઈ લેવી જોઈએ. એને જ તો જિંદગી કહે છે, કારણ કે જિંદગી જીવવા માટે છે, તો આપણે સૌએ જીવી લેવી જોઈએ. હું છું આરજે યાર અને તમારી સાથે આજે વહેંચવાનો છું આ શો પર આવી જ કેટલીક સુંદર મજાની વાતોને. કે સમય મળે અને આપણી સામે આવી પરિસ્થિતિ આવે છે ત્યારે આપણે જીવી લેવું જોઈએ એ સપનાઓને, એ વાતોને, અને આપણી અંગત જિંદગીમાં રહેલી કેટલીક ઉણપ ભરી એ ખ્વાહિશોને. આ ખ્વાહિશો જ જીવનમાં સતત તમને ધબકતા રાખે છે. જો ઈચ્છાઓ પૂરી થઈ જાય, જિંદગી જીવવાની જીજીવિષા પૂર્ણ થઈ જાય, સપનાઓ એકદમ ઠંડા થઈ જાય, તો માની લેવાનું કે હવે આપણે જીવવાની કોઈ જરૂર નથી. અને આ કુદરતનો પણ નિયમ છે કે નકામી વસ્તુઓને સમય આવે એ સ્વિચ ઓફ કરી દે છે. તો જીવનને ધબકતું રાખવું છે, સ્વિચને ઓન રાખવી છે, તો તક, સમય પર માણી લેવી જોઈએ. આવી જ વાતોનો ગુલાલ કરીશું સુંદર મજાના જીવનને કેવી રીતે માણી શકાય તેવા વિચારો.

સુધી વહેંચીશું. સમય થયો છે ગીતનો. સાંભળીએ આ ગીત 90.4 મેગાહર્ટ્ઝ પર બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આ સામુદાયિક રેડિયો સ્ટેશન પર, અને હું આરજે યાર ફરી પાછો આવીશ આવી જ જિંદગી જીવવાની વાતોને લઈને. મારી સાથે જોડાયેલા રહો, મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, હું કહું છું ને કે તમારે મને સંદેશાઓ મોકલવાના છે અને તમે કેટલીક વખતે થોડા ઓછા સંદેશાઓ મોકલો છો, એટલે મારે આ સંદેશાઓનું કલેક્શન કરવું પડે ને ભેગા થાય એટલે હું તમારી સાથે વહેંચું છું. બસ આવું જ થયું. મને છે ને મહેશભાઈએ એક સુંદર મજાની વાત સવાલ સ્વરૂપે પૂછી હતી, પણ એ જવાબ પણ એમની વાતમાં હતો જ. પણ મેં એમને જ્યારે જવાબ આપ્યો ને ત્યારે એમને કહ્યું હતું, વાહ જિંદગી મજાની છે. બસ વાત શું હતી હવે તમારા મનમાં પણ તાલાવેલી થઈ ગઈ છે, તો મારે કહેવાની જ છે. વેઇટ વેઇટ, અને વાત કંઈક એમ હતી. એમને એમ કહ્યું કે ઘણી વખત નહીં પરંતુ મોટે ભાગે મને એમ થાય છે કે જમવાની કેટલીક બાબતો મારે પાળવી જોઈએ. એટલે તમને ને મને એમ થયું કે કંઈ ચરી પાડવાની હશે, કોઈ બીમારી છે તો કેટલીક વસ્તુઓ ન ખાવાની. ના ભાઈ ના, એમને એવું લખ્યું હતું કે મને છે ને રોજ બપોરે થાળીમાં મિષ્ટાન જોઈએ. હવે ઘરમાં મિષ્ટાન હું માનું છું કે રોજ ન બને, અને રોજ બન્યું પણ હોય

કેટલાક મિષ્ટાન એવા છે કે પછી બે દિવસ સતત ચાલતા રહે. એટલે મારી થાળી મને જ્યારે જમવા પીરસવામાં આવે ને એટલે મનમાં આમ અચંબો રહે, ક્યારેક ન ગમે, અને એના લીધે હું ભોજનનો સ્વાદ પણ ગુમાવી દઉં છું. તમે બહુ ફાંકા મારો છો ને તો મને એ કહો, અને આપણા બધા શ્રોતા મિત્રોને પણ, કે કેવી રીતે મારી આ સમસ્યાનું નિરાકરણ આવે. હવે સમસ્યા એ નથી કે મિષ્ટાન નથી મળતું, પણ મિષ્ટાન મળે ત્યારે બે ત્રણ દિવસે તો ઘરમાં એવું સુખડી બને, શીરો બન્યો હોય તો પછી સવારે ને સાંજે વધે તો આપે, અને રોજ પછી એ બનાવવાની કચ પણ લાગે, કારણ કે એની પાછળ સમય હોય. બીજું બધાને ન ભાવતું હોય તો અઠવાડિયે ને બે દિવસે હોય, પણ તમારે રોજ મિષ્ટાન ખાવું છે તો શું થઈ શકે? તો બે વિકલ્પ છે, એક કે ગોળ અથવા સૂકું મિષ્ટાન ઘરમાં તમે બનાવડાવી અથવા તો ખરીદી લાવો, અને બીજો વિકલ્પ છે કે તમને ગમે છે તો હવે તો બજારમાં સારા એવા કંદોઈઓની દુકાન પણ છે કે જે તમને હાનિકારક નથી થતું એવી કેટલીક મિષ્ટાનની એક વૈકલ્પિક વ્યવસ્થા પણ ઊભી કરી શકાય. અને મેં કહ્યું એ પ્રમાણે સૌથી તો સરળ અને મજાનો રસ્તો તો એ છે કે તમે જૂનવાણી સિસ્ટમમાં જેમ ઘી અને ગોળ ખાવાની પ્રથા હતી, આજે કદાચ ઘી વધારે ન ખાઈ શકતા હોવ તો ગોળનું એક નાનકડું દડબું અથવા એક ટુકડો લઈને તમારી ભોજનની થાળીમાં મૂકશો ને તો મીઠાશ અને માધુર્યતા એવી જ રહેશે. અને ગોળ ખાવાથી 100%, એમાં પણ કાળો ગોળ, રસાયણ વિનાનો ગોળ ખાવાથી તમારા સ્વાસ્થ્યને પણ નુકસાન ઓછું થશે. હા, પણ આ મિષ્ટાનની લાલચ તો સુધરી જશે, પણ યાદ રાખજો તમારા તબીબનો, ડોક્ટરનો સંપર્ક પણ કરજો કે રોજ મિષ્ટાન ચાલે કે નહીં, અને ક્યારેક ક્યારેક વચ્ચે અઠવાડિયામાં ઘરના વ્યક્તિઓ મિષ્ટાન બનાવે એ પણ ખાઈ લેજો. હા, તમારો સવાલ એ હોય કે મારે આજ મિષ્ટાન જોઈએ, એના કરતાં બધાના ભાવતા મિષ્ટાનની યાદી પણ આપજો જેથી તમને ગમશે. સવાલ તો કંઈ હતો નહીં, પણ જવાબ મધુરો હતો, અને એટલે જ આવી જ વાતો સાથે, હળવી વાતો સાથે તમારા સંદેશાઓને વહેંચવાનો છું આજના કાર્યક્રમમાં. ગીતના વિરામ બાદ બીજા સંદેશા સાથે હું ફરી મળું છું. જિંદગી જીવી લો, 90.4 મેગાહર્ટઝ પર મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શાશ્વત. કોલેજનો અલ્લડ યુવાન છે અને એમને મને સંદેશો લખીને મોકલ્યો છે કે હું તમારી વાતો સાંભળું છું, મને પુસ્તકો વાંચવા પણ ગમે છે, પણ મારો પણ એક સવાલ અઘરો છે. માતા પિતા કહે બધું જ માનું છું, પણ મને એમની એક

ગમતી નથી કે 7 વાગે બંને જમવા બેસે ને એટલે મારે પણ જમી લેવાનું. મને છે ને ભૂખ 9:30-10 વાગે જ લાગે છે, અને હું 7 વાગે કે 7:45 જમી લઉં ને તો ફરીથી મને ભૂખ લાગે છે. અમે જૈન તો છીએ નહીં કે અમારે સંધ્યા સૂરજ આથમે એ પહેલાં જમી લેવાનું, પણ એ લોકો સમજતા નથી, જીદ કરે છે અને પછી મારે જમ્યા પછી રાત્રે ભૂખ પણ લાગે છે, શું કરવું? મેં એમની સાથે થોડો સંવાદ કર્યો અને પૂછ્યું કે મૂળ ઘટનાઓ શું થાય છે, અને એમાંથી વાત એ નીકળી કે એમને ત્યાં છે ને 8 વાગે રાત્રે કામ કરવાવાળી કામવાળી બહેન આવી જાય છે. 8 થી 8:15 પછી જો તમે વાસણ બગાડો કે પછી કંઈક બનાવો કે જમો છો તો એ બધા વાસણો પડ્યા રહે છે, એટલે એમના મમ્મીને એવું છે કે બધા જમી લે તો ફટાફટ એમાંથી બધું વાસીદું થઈ જાય ને વાસણ બહાર મૂકાઈ જાય, તો બીજા દિવસે જમવા માટેના જે મેઇન પાત્રો છે એ રાત્રે કામવાળી બેન સફાઈ કરી દે ને સોલ્વ થઈ જાય. તો મેં, મારી પાસે તો કોઈ રસ્તો હતો નહીં, પણ મને યાદ આવ્યું કે હું હોસ્ટેલમાં હતો ને ત્યારે અમારે એક્ઝામ ટાઈમ હતો, એ 10:30 પેપર શરૂ થાય અને જમવાનું અમારો મેશનો ટાઈમ પણ 10:30, અને પેપર પતે 3 કલાક પછી 11:30-12 વાગે, એટલે અમે 2 વાગે જમવા જતા. એકચ્યુઅલી એટલા વાગે તો વિદ્યાનગરમાં મેશ બંધ થઈ જાય, તો અમારા એ મેશના સંચાલકે બી વ્યવસ્થા કરી હતી કે તમે જે આટલા બાળકો છો જેમને, કારણ કે કાર્યક્રમને શેડ્યુલ તો બધા પીજી કોર્સીસનું બદલાતું રહે, તો હું તમારા માટે એક પ્લેટમાં જે તમે ખાઓ છો રૂટીન કહી દો એટલું થોડું કાઢીને મૂકી દઈશ. હા, તમને અનલિમિટેડ એવી રીતે નહીં મળે, પણ તમને સંતોષ થશે, જમવાનોને મજા આવશે. તો બસ તમારે પણ આ જ કરવું જોઈએ ને, મેં એ પેલા છોકરાને જવાબ આપ્યો કે તમે પણ એવું કરો, જે તમને ભાવે છે એટલું ખાઈને થોડું મૂકી દો, અથવા તો તમારી થાળીને પ્લેટને કાઢી બસ એક જ થાળીને અલગ કરી લો, એમાં થોડાક વાસણ સાથે, બાકીના બધા લોકો જમી રહે અને જે મુખ્ય પાત્રો જેમાં રસોઈ બને છે એ પણ ફ્રી થઈ જશે, કામ પતી જશે. પહેલાં તો એને મને મેસેજમાં અણગમો વ્યક્ત કર્યો, પણ પછી એને પ્રયોગ કર્યો અને 5 દિવસ પછી કહ્યું બધા ખુશ છે અને હું 9:30-10 વાગે શાંતિથી જમું છું, મારી સિરિયલ, મારી ઓટીટીની ફિલ્મ જોતા જોતા, અને મને મજા આવે છે. અને મમ્મી પણ કહે છે કે આ સારો રસ્તો છે, તારું કાઢી લીધું, તારે જરૂર હોય તો કેટલીક વસ્તુઓ ઓવનમાં એ ગરમ કરી લે, બાકી જમવાની કકળાટની જે પરિસ્થિતિ હતી ને એ ટળી ગઈ. તો જિંદગી એટલા માટે તો છે, જીવવા માટે, મુદ્દાઓથી સગવડતા વધવી જોઈએ, અગવડતા નહીં. બસ આવા જ રસ્તાઓ શોધીશું ગીતના વિરામ બાદ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

આવો જ એક સવાલ સુંદર મજાનો મમતાનો આવ્યો હતો. એમણે આપણા શ્રોતા મિત્ર તરીકેની વાત પણ મૂકી છે અને પોતાના વ્યવસાયિક સંસ્થાની કચેરીની વાત મૂકતા કહ્યું છે કે મારા છે ને એક કે બે કલીગ મિત્રો છે ને બહુ જ મને પરેશાન કરવાનો પ્રયાસ કરે છે. હું વાતચીત કરીને ઝઘડતી નથી, સ્વીકારી લઉં છું, પણ મને કંટાળો આવે છે. તમે કોઈ રસ્તો તો સૂચવો. મેં એમને કહ્યું કે એવી તો શું વાત છે, જરા મને તમે વિસ્તૃતમાં કહો. એમણે કહ્યું કે ઓફિસમાં છે ને જ્યારે હું કોઈ એક જગ્યા નક્કી કરું મારા વાહનની, ત્યારે શું થાય છે કે એ વાહનની જગ્યા બે ત્રણ દિવસ હું મૂકું એટલે પછી પેલા બંનેમાંથી કોઈ એક કલીગ્સ આવીને એ જગ્યાની ઉપર પોતાનું વાહન પાર્ક કરી દે એટલે મારે ફરીથી નવી જગ્યા શોધવી પડે. મેં કહ્યું કે વાત તો સાચી છે, એ તમારા માટે હેરાનગતિ જ છે. તો મને એમ થયું કે એવું કેમ કે પાછળથી બીજા દિવસે વહેલા આવી જાય ને મૂકી દે ને એવું થાય. તમે તો પહેલા વાહન વહેલા આવો છો, સમયસર આવો છો, શું પરિસ્થિતિ છે તમારી? એમણે કહ્યું કે મૂળ વાત જગ્યા તો મળી રહે છે, પણ પછી મને થોડું આગે કે દૂર મૂકવા મળે, અને જો હું ત્યાં મૂકું ને તો પછી પાછા થોડા દિવસ પછી પોતાનું વ્હીકલ ત્યાં મૂકી દે. મેં કહ્યું કેટલા વ્યક્તિઓ છે આવા? એમને કહ્યું કે બે. તમારી ઓફિસનો અવર્સ મતલબ કે એન્ટ્રીનો ટાઈમ શું છે? તો કે બધા જ નોર્મલી 10:45 સુધી પહોંચી જવાનું છે. તમે? હું નોર્મલી એમ કે 10:15-10 વાગે પહોંચું, એ લોકો 10:30 જ આવે છે. અને ક્યારેક પછી આવું મારી જગ્યા બે ત્રણ દિવસ નક્કી થાય ને મારી એક લઢણ છે એને તોડવા, પછી એ દિવસે એ 10:15-10 આવે. મેં એમને એમ પૂછ્યું કે તમે ભલે વહેલા પહોંચો, તમારી સંસ્થાની બહાર કોઈ જગ્યા હોય અથવા થોડે દૂર, કે પછી તમે થોડી વાર રોકાઓ, કંઈક વાત કરો ફોન પર. તો કે હા, એવું તો છે જ, બહાર માર્કેટ છે, શાક માર્કેટ છે, અવારનવાર એટલે કે લગભગ રોજ કંઈક ને કંઈક લેવાનું હોય છે, પણ અમે એ બધું રિસેસમાં લઈએ. મેં કીધું એવું ના કરો, તમે છે ને પહેલાં લો, પેલા મિત્રો આવી જાય પછી જ તમે તમારી બાઇક અથવા તમારું જે એક્ટિવા છે ને એને મૂકવાની કોશિશ કરો. મતલબ એમની એન્ટ્રી પહેલાં કરવા દો, પછી જે જગ્યા વધે છે એમાં તમે મૂકો, ચોઈસ આપો એમને. એ જ્યાં મૂકી રહે પછી તમે મૂકો છો તો એમના માટે હવે સવાલ થશે કે ક્યાં મૂકવાની બાઇક કે એક્ટિવાને. એ નોર્મલી નજીકમાં મૂકશે એટલે તમે દૂર મૂકશો, પછી એ લોકો જો ત્યાં જાય તો તમને તમારી મનપસંદ જગ્યા મળશે. એમને છીનવવા ના દો, એમને તમે આપી જ દો. એમને આ મારો વિચાર તો ગમ્યો જ નહીં. પછી તો 2-3 વખતે મેં પૂછ્યું શું કર્યું, મને કોઈ જવાબ ના આપ્યો. પણ લગભગ 1.5 મહિના પછી એમને કહ્યું કે પહેલાં તો મને ગમ્યું નહીં એટલે મેં કશું નહોતું કર્યું, પણ પછી એક દિવસ કંટાળીને મને એમ થયું કે લાવ ને તુક્કો અપનાવી લઉં. એમને કહ્યું કે હવે મને મજા આવે છે, હવે મને એવું લાગે છે કે એ જ્યાં મૂકે છે ને ત્યાં બીજા દિવસે હું મૂકું છું અથવા એ મને ફોલો કરે છે, પણ ઓવરઓલ પાછળથી હું જ મૂકું છું એટલે ચોઇસ મને મળી રહે છે. હું પહેલાં મૂકું પછી એ વિચારે ને બીજા દિવસે એ જગ્યા હડપે, એના કરતાં એ લોકો પહેલાં જ્યાં મૂકી દે પછી હું જ્યાં મૂકું છું તો મને થોડી ગર્વની લાગણી અનુભવાય છે. અને હવે એક દિવસ એવો નથી કે જેમાં હું પહેલાં મૂકું. આવી પણ જાઉં છું ને તો સહેજ બહાર વડલા નીચે ઊભી રહીને વાત કરી લઉં છું, શાક ખરીદી લઉં છું, અને પછી એ લોકો મૂકી દે પછી હું ચોઇસ કરું છું. મને ચોઇસ કરવાની તક મળે છે એટલે મને આનંદ છે. મિત્રો, આમ જુઓ ને તો વાતમાં કંઈ ફરક નથી. એકબીજાની પાછળ અથવા એકબીજાની જગ્યા મૂકવાની સત્તાકુકડી તો કદાચ એ વખતે પણ ચાલુ હતી, પણ જોવાનો દ્રષ્ટિકોણ બદલાયો એટલે જિંદગી જીવવા જેવી લાગી. અને જિંદગીને જીવવી જોઈએ, માણવી જોઈએ, જીવી લેવી જોઈએ. તો બસ આવા જ વિચાર સાથે નવી વાત લઈને આવીશ, પરંતુ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

હમણાં છે ને સુધાબહેન આમ જોઈએ તો 50 વટાવી ચૂક્યા છે, કદાચ 54 કે એટલા વર્ષના હશે, ગૃહિણી છે. એમને મને છે ને કહ્યું કે ભજનો સાંભળું છું, કાર્યક્રમો પણ સાંભળું છું, પણ તમે કહ્યું હતું કે સવાલ મોકલજો એટલે મેં મોકલ્યો. ઘરમાં છે ને હવે બધા લોકો મારું કહ્યું માનતા નથી.

સૂચવવો પડે મારે. એટલે મેં પછી ઘણું બધું વાંચ્યું, ઘણા બધા આર્ટિકલ્સ, ઘણા બધા વિશ્લેષક મનોચિકિત્સકના વાંચ્યા, ને આમ કે આવી પરિસ્થિતિમાં શું કરાય. મેં એમને એમ કહ્યું કે તમે એવું કહ્યું કે અભિપ્રાય એટલે કોઈ ચર્ચા ચાલતી હોય ત્યારે. તો એમને એનો જવાબ આપ્યો હતો કે હા, મોટેભાગે બે ત્રણ દિવસે કોઈ મુદ્દા ઉપર ચર્ચા ચાલતી હોય ત્યારે હું પહેલા કહેવા જાઉં એટલે કોઈ સાંભળે નહીં, ને પછી મારી જ વાત છે ને પોતાની રજૂ કરીને એ લોકો કરી દે. મારા જ ઘરના છે દીકરી, પુત્ર, મારી પુત્ર વધુ, પણ મને દુઃખ તો થાય ને, એમ કે મને ક્રેડિટ નહીં આપવાની અને નથી આપતા. વાત તો એકદમ સાચી છે. તો પછી મેં એવું કહ્યું કે એમ કરો ને, તમારે એમ કરવાનું કે પૂજાપાઠ તો કરો છો. તો એમને કહ્યું હા, તો જ્યારે આ ચર્ચાનો સમય થાય ત્યારે પૂજાપાઠ કરવાની, અને એમને બધાને પહેલેથી જાણ કરો કે હવે પૂજાપાઠ સમયે હું એક કલાક અથવા અડધો કલાક કે 15-20 મિનિટ તે સમય મૌન ધારણ કરીશ, ને કોઈની સાથે વાર્તાલાપમાં નહીં પડું. જો તમે શ્લોક બોલતા હોય કે આરતી કરતા હોય તો એમ કહેવાનું કે આ ગાળામાં હું તમને કંઈ નથી કહેવાનું, અને તમારી પૂજા અર્ચના કરવાની અને કાન ખુલ્લા રાખવાના, એમની વાતો સાંભળી લેવાની, અને બધું પતી જાય, બધો નિર્ણય લેવાઈ જાય પછી તમારો વિચાર રજૂ કરવાનો. હવે જો એ વિચાર સારો હશે અને તમે કહ્યું એમ માનવાનો હશે, તો હવે એમને વિકલ્પ નહીં રહે કે હા, તમે કહ્યું એટલે અમે આવું કર્યું, એવું તો કહેવું જ પડશે. અને એ માટે આ પ્રયોગ કરવો થોડો અઘરો છે, પણ કરી જોજો. એમને કહ્યું કે હું તો બીજા જ દિવસે કરીશ. એમને શરૂ કર્યું. લગભગ 8-10 દિવસ પછી ફરીથી એમનો મેસેજ આવ્યો, તમારો તુક્કો પૂરેપૂરો નહીં પણ આમ 40-50% તો કાર્યરત થઈ ગયો છે. મેં કહ્યું એવું તો શું થયું? તો કે હમણાં એ લોકો બહાર જવાની વાતો કરતા હતા ને, એટલે અંદર અંદર બહુ બાખડ્યા, અને મેં પહેલેથી વિચાર આપ્યો જ નહીં, એ વખતે પૂજા કરી એટલે મારું મન શાંત રહ્યું. મેં સાંભળ્યું કે એમને જે જગ્યા નક્કી કરી છે એ જગ્યા એમને કોઈને અનુકૂળ તો નથી જવાની, કારણ કે એમને નવા વિચાર મળ્યા જ નહીં. અને પછી હું કંઈ બોલી નહીં. પછી બીજા દિવસે એ લોકો એ દિવસે તો મારો ભાવ ના આપ્યો, પણ ફસાયા, કોઈ બુકિંગ ના મળ્યું. એટલે પછી અમને પૂછ્યું કે બા, તમે તો કંઈ કહ્યું જ નહીં, તમે કહો, ત્યાં પણ જઈ શકાય તો જઈએ. એટલે પછી મેં ધીમે રહીને મારા મનની વાત કહી અને એમને માનવી પડી, અને પછી એમને કહ્યું પણ ખરા કે વાહ બા, તમે કહ્યું એ જગ્યા તો અમે ભૂલી જ ગયા હતા, તમારો તો બહુ સુંદર વિચાર, બસ મારે તો આટલું જ જોઈતું હતું, બધી નહીં તો 40-50% વાતમાં તો સફળતા મળી ને, એનો મને આનંદ છે. આ ગઈડા ગડપણે આ જિંદગીમાં મને બસ એટલી ક્રેડિટ મળે પરિવારમાંથી, એટલે હું તો ખુશ છું. મારા પોતાના તો છે ને આ બધા. વાહ, તો આ છે જિંદગી જીવવાની વાત. આવા અનુભવ તમે પણ મને કહી શકો છો, પરંતુ કેવી રીતે, ક્યાંથી, પરંતુ કેવી રીતે અને ક્યાં તમે મોકલી શકો એ બધી જ વાત કહીશ ગીતના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

હંમેશા તમને છે ને બીજા વ્યક્તિઓથી દુઃખ નથી લાગતું, બીજી કોઈ એવી પળ તમને નથી દુભવતી, તમને તકલીફ પણ નથી આપતી કે જેમાં બીજા લોકો હોય. એવા વ્યક્તિઓ કે જે પોતાના છે અને પોતાની આજુબાજુ જોડાયેલા છે, એમની સાથે જ આ બધા જિંદગીમાં આવતી તકલીફોના પ્રસંગો બનતા હોય છે. તમને બીજા લોકોની દયા આવે પણ એ માટે તમને લાગી ન આવે, હૃદયમાં કે રિસાઈ જવાનું મન ન થાય. અને એટલે જ મેં કહ્યું કે પળ મળે છે ત્યારે ઝૂંઝવી લો અને જેટલી મળે છે ને એટલી જીવી લો. હકતી કહી જુઓ, ના મળે તો ચિંતા ના કરો, પણ મેળવવાનો પ્રયાસ તો કરી જુઓ. ક્યારેક ઘણીવાર એને મને ન બોલાયા, કંઈ વાંધો નહીં, તમે બોલાવવાનું એક ઇજન આપી જુઓ. ક મને પણ તમને બોલાવશે તો એ નહીં તો એમની સાથે જોડાયેલા બીજા વ્યક્તિઓને તો મળવાનો મોકો મળશે કે નહીં. જિંદગીમાં કોઈ એક વ્યક્તિથી બીજા 5 વ્યક્તિઓ સાથેનો સંબંધ ન બગડે તે પણ જોવું જોઈએ, ખરું ને? એને જ કહેવાય છે કે જિંદગીને જીવવાની સાચી જડીબુટ્ટી મળી ગઈ. બાકી ક્યાંય બહારથી કશું નથી મળવાનું. પુસ્તકનું જ્ઞાન, ગીતા, કર્મ કે પછી કોઈ પણ વાતને સાંભળતા હોવ ને ત્યારે તમને લાગશે કે આ બધું મને ખબર છે. હા, ચોક્કસથી યાદ અપાવવા માટેનું એ પુસ્તકો, એ સભાઓ, એ ભાષણ, એ કથાઓ કરતા હોય છે. તો તમે ક્યારેક એકલા બેસીને આ હૃદયને પણ સાંભળી જુઓ કે મનમાં શું છે, અને એ રોજ નહીં તો અઠવાડિયે એક વખત આરામથી એ હૃદયને પૂછો કે તમારા જીવનમાં તમને શું કરવું ને કેવી રીતે કરવું ગમે છે, અને એમાંના કોઈ એક કામને કરવાનો નાનકડો પ્રયાસ કરી જુઓ. તો આજ વાત સાથે આ ગીતના વિરામ બાદ ફરી પાછો આવીશ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

તો શ્રોતા મિત્રો, જીવનમાં આ બધી જે વાતો મેં તમને કહી ને એ બધી અમૂલ્ય છે એવું નથી, પણ ચોક્કસથી એને માનવી જોઈએ. 95-12-99-66-88 પર તમે મારી આ વાત માનીને તમારા અનુભવ મોકલી આપો. એક્સ, ટ્વિટર, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક આ બધા માધ્યમ છે સોશિયલ મીડિયાના, તેના થકી રેડિયો પાલનપુર લખીને ઈમેલ પણ radiopalanpur@gmail.com જે છે એની પર તમારા અનુભવ પણ મોકલી આપો. એ વાતોને વહેંચીશું, ગમતાનો ગુલાલ કરીશું. અને આ માટે તમારે કોઈની રાહ નથી જોવાની. આ સિવાય રેડિયો પાલનપુર એ રેડિયો ગાર્ડન પર પણ ઉપલબ્ધ છે, અને સાથે સાથે દુનિયાના વિશ્વના કોઈ પણ છેડા ઉપર સાંભળવું હોય તો મોબાઈલ એપ્લિકેશન પણ ઉપલબ્ધ છે. તો એની પર અમને માણો, મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો. અલવિદા દોસ્તો, ફરી મળીશ આવતા એપિસોડમાં આવી જ અનેરી વાતો સાથે.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયા છે, રીલ્સ જોયા છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડીયો સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

હેલો, હાય, હું છું અર્જી પ્રિયંકા. અને ગત એપિસોડમાં આપણે વાત કરી હતી પાલનપુરના એક દુર્લભ વારસાની. આપણે આપણા આ વખતના આ પાઠમાં આપણે પાલનપુરની એક અલગ ઝાંખી અને ઝલક વિશે જાણવાના છીએ. તો વેલકમ બેક ટુ પાલનપુર સ્ટોરીઝ. શરૂઆત કરીએ આપણે જ્યાં અટક્યા હતા ત્યાંથી. આપણે વાત કરી હતી કે પાલનપુરની સ્થાપના પ્રહલાદન દેવી કેવી રીતે કરી અને પાલનપુર ઉપર હવે મુગલોનું શાસન આવ્યું છે. દિવાન મુઝાહિદ્દીન ખાન ઈસવીસન 1635માં પાલનપુરની ગાદી પર બેસતા પાલનપુરને સ્વતંત્ર રાજધાનીનું સ્થાન મળ્યું. ત્યાંથી પાલનપુરમાં લોહાણી શાસનનો યુગ શરૂ થયો. ગાદીએ બેઠા પછી દિવાન મુઝાહિદ્દીન ખાન આજુબાજુનો મુલક વધારવામાં લક્ષ કેન્દ્રિત કર્યું. જાલોના જે લોકોએ આ રાજકુટુંબ સાથે ગાઢ સંબંધ હતો તેઓ આ સમય રાજકર્તાની સાથે પાલનપુર આવી વસ્યા. આમ વૈદ્ય, વડેરા, લુણિયા, શાહુકાર, મહેતા, સલાટ, માળી, ભીલ, જાગરી, સોની, કંદોઈ વગેરે જાતના લોકો દિવાન મુઝાહિદ્દીન ખાન સાથે જાલોરથી પાલનપુર આવ્યા અને તેમના વંશજો પાલનપુરના વતની થઈ ગયા. હું આ વાતો તમને જે પુસ્તકમાંથી કહી રહી છું તે પુસ્તકનું નામ છે પાલનપુર ઝાંખી અને ઝલક, જે પરીખ ફાઉન્ડેશન દ્વારા પ્રકાશિત કરવામાં આવે છે. દિવાન મુઝાહિદ્દીન ખાનના લગ્ન ઈસવીસન 1628માં માનભાઈ જાડેજા નામની રાજપૂત કન્યા સાથે ઠાઠમાઠથી થયું. ત્યારે ચારણોને પુષ્કળ દાન આપવામાં આવ્યું. બીજી મેગમો કરતાં માનભાઈ મુઝાહિદ્દીન ખાનને વધુ પ્રિય હોવાથી તેમના નામની યાદગીરી માટે તેમના નામ પરથી પાલનપુરમાં માન સરોવર તળાવ અને આસપાસ નગીનાવાડી નામે સુંદર બગીચો એ તૈયાર કરાવ્યો. આ બગીચો સમય જતાં નાશ પામ્યો પણ માન સરોવર આજે મોજૂદ છે. કુશળ રાજ કરતા મુઝાહિદ્દીન ખાન એ સારી નીતિના કારણે ઈસવીસન 1642માં શાહજાદા ઔરંગઝેબ અને તેમને બીજાપુર, મહી અને સાબરકાંઠાના હાડેમ નીમ્યા હતા. તેમના વખતમાં દાંતીવાડા જાગીરમાં પાલનપુર રાજ્યનો હિસ્સો શરૂ થયો. દિવાન મુઝાહિદ્દીન

ખાન ધર્મ તરફ અપાર શ્રદ્ધા હતી. બેગમ માનબાઈના લગ્ન વખતે દાઈજામાં ભૂલથી રાજપૂતોની કુળદેવી નાગણેશજી માતાને છવિઓનું એક પુસ્તક આવી ગયું અને તેનું સ્થાપન કરવા માટે તેમણે રાજગઢીમાં નાગણેશજી માતાનું મંદિર બંધાવ્યું. એ જ મુસ્લિમોને નમાજ માટે ઈદગાહ પણ તેમને જ બંધાવી. દિવાન મુજાહિદ્દીન ખાનને પુત્ર ન હોવાથી પોતાના ભાઈ સલેમ ખાનના નાના દીકરા કમાલ ખાનને દત્તક લીધો અને તે 1963માં ગાદી આવ્યો. મળું છું આ નાનકડા વિરામ બાદ પાલનપુર સ્ટોરીઝમાં. ક્યાંય જતા નહીં, મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

દિવાન કમાલ ખાન ઉદાર નીતિના હતા. પોતે રાજ્ય કરતા હતા ત્યારે મોટા ભાઈ સલેમ ખાનના બીજા પુત્ર ફતેહ ખાનનું પણ માન સચવાઈ રહે એ માટે પોતાની તેમણે સાથે રાખીને સુલેહ સંપથી રાજવહીવટ ચલાવતા. આ દરમિયાન ફતેહ ખાનને જાલોરની સનદ મળતા બંને ભાઈઓએ સલાહ મસલા કરી અને જાલોર અને પાલમપુર જાગીરી છોડી અને તેમણે પેદાશ ભેગી કરી ખાનગી મિલકતની જેમ દર સાલ બંને વચ્ચે વહેંચી લેવાના કોલ કર્યા. ત્યાર પછી દિવાન ફતેહ ખાન જાલોરમાં અને દિવાન કમાલ ખાને પાલમપુરમાં હળી મળીને રાજ્ય શરૂઆત કરી. ઈસવીસન 1670માં જોધપુરના મહારાજ જસવંતસિંહ રાઠોડે પોતાની સુબાગીરી દરમિયાન દિવાન કમાલ ખાનને 1.5 વર્ષ પાલમપુરની ગાદી પરથી બદલ્યા. ત્યારે પાલમપુરની ગાદી ઉપર તેમના મોટા ભાઈ ફતેહ ખાનને રાજ કર્યું અને એ સમયે તેમણે સાંબરડા ગામ ક્લોટ ચારણને આપ્યું. એમના વંશજોએ ઇપોગવે દિવાન કમાલ ખાનને ભાટ ચારણો બ્રાહ્મણોને 84 ગામ તામ્રપત્ર ઉપર લખીને દાનમાં આપ્યા હોવાની લોકોમાં તે કર્ણ કમાલ તરીકે ઓળખાતા. ચારણો કવિઓ એ છંદો દુહા ગીતો એમણે દાનેશ્વરી કર્ણ સાથે સરખાવ્યા છે. કમાલ ખાન 42 વર્ષના પોતાના શાસનકાળ દરમિયાન સાર્વજનિક બાંધકામો કરી પાલનપુરને શોભાયમાન કર્યું. પાલનપુરના ઈશાન કોણના છેડામાં ઉપરના ભાગમાં એક મહોલ્લો વસાવી તેમના નામ પરથી જગ્યાનું નામ પડ્યું કમાલપુર અને આજે એ કમાલપરા તરીકે ઓળખાય છે. તેના ઉત્તર ભાગે દિલખુશ કરી તેઓ દિલખુશાલ બાગ તેમણે બનાવ્યો. રંગબેરંગી ફુવારા સાથે મતબત્તા ફૂલો વચ્ચે આ બાગ શહેરની શોભા હતો. આજે આ ફુવારા આ બાગમાં હયાત નથી પણ દિલખુશાલ બાગ તરીકે ઓળખાતી જગ્યા જરૂર મોજૂદ છે અને એ નામ આજે પણ તેના તરીકે જ ઓળખાય છે. શું છે પાલનપુરની આગળની સ્ટોરીઝ જાણીશું આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

રાજગઢીમાં પરદાશીન બેગમો માટે તેમણે હવા માટે એક સ્થાન રાખ્યું હતું, તેને રાણીબાગ કહેવાય છે. ત્યાં બગીચો અને હોજ તૈયાર કરવામાં આવે. અત્યારે આ રાણીબાગ જ છે. પશ્ચિમ વિસ્તારનો રાજગઢીનો દરવાજો તેને 1750માં બંધાવ્યો હતો. એની પર એક લેખ છે, તેનો મતલબ એવો થાય છે કે વિક્રમ સંવત 1750માં ધર્મનિષ્ઠ દિવાન કમાલખાને રાજગઢીમાં રાજમહેલના પશ્ચિમ દરવાજામાં નિવાસ કર્યો. એ દાતાર કમાલખાન સર્વ આશાઓ પૂરી કરો અને એમના શત્રુઓનો વિનાશ થાવ. દિવાન કમાલખાન નમ્ર સ્વભાવના પ્રજાપાલક અને ન્યાયી હતા. તેઓ દરેક ધર્મ તરફ આદરભાવ અને સમદ્રષ્ટિ રાખતા, તેથી ધર્મના અનુયાયીઓ એમને એક સરખું માન આપતા. તેઓ શુદ્ધ અંતકરણના પવિત્ર માનવી હતા. મરકી, કોલેરા અને જેવા ઉપદ્રવ સમય કમાલપુરા વિસ્તારના લોકો વાજતે ગાજતે તેમની કબર આગળ જતા અને માનતા ચઢાવતા. વર્ષો સુધી હિન્દુ તેમજ મુસલમાન તેમને શ્રદ્ધા અને ભાવનાથી જોતા. ઈસવીસન 1697માં જ્યારે બાદશાહ ઔરંગઝેબ મહારાજ અજીતસિંહને તેમનો જોધપુરનો મુલક પાછો આપ્યો, ત્યારે રાઠોડ વંશના મહારાજે જાલોર પરગણાનો પણ દાવો કર્યો અને ઔરંગઝેબે એ માન્ય રાખ્યો. ત્યારથી પાલનપુરના રાજકર્તાઓએ જાલોર હંમેશ માટે ગુમાવી દીધું. દિવાન કમાલખાનના મૃત્યુ પછી ઈસવીસન 1707માં તેમના પુત્ર ફિરોઝ ખાન ઉર્ફે ગજની ખાન 39 વર્ષની ઉંમરે પાલનપુરની ગાદીએ આવ્યા. ગજની ખાને પાલનપુરમાં કેવું શાસન કર્યું જાણીશું આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

આગળ આપણે જાણ્યું કે હવે દિવાન કમાલ ખાન એ પાલમપુરની ગાદીએ બેસે છે. તેમણે થરાદ, કાકોશી, કાંકરેજ, સેમ્ભરપાદર, કિડોતર, રે, ડાભેલા, ધાનેરા, ત્રિશી, ચોવીસી, મલાણા, સુખભા, સુરભાખરી વગેરે મુલક જીતી રાજ્યનો વધારો કર્યો. તેમણે કારભારી માલજી મહેતા ભારે મતસુદી હતા. તેમણે દૂરદેશી વાપરી જોધપુરના મહારાજ અજીતસિંહ અને ફિરોઝ ખાન વચ્ચે ગાઢ મૈત્રી કરાવી. દિવાન ફિરોઝ ખાન રાજહકની બાબતમાં પાલમપુર રાજના મોમન ખેડૂતો સાથે વાંધો પડતા મોમનોએ તેમના વિરુદ્ધ દિલ્હીમાં બાદશાહ સામે ફરિયાદ કરી. પરિણામે ફિરોઝ ખાનને પાલમપુરની ગાદીએથી દૂર કર્યા. રહીમન ખાનને તેમની સનદ આપવામાં બાદશાહી ફરમાન થયું. ફિરોઝ ખાનના પુત્ર કરીમદાદ ખાન ખૂબ નારાજ થયા. પાલમપુર આવવા માટે સિદ્ધપુર આવેલા લશ્કર સાથે પડાવ નાખી બેઠેલા રહીમન ખાન પર તેમણે હુમલો કર્યો. રહીમન ખાનની કતલ થઈ અને ફિરોઝ ખાનની સત્તા ચાલુ થઈ. દિવાન ફિરોઝ ખાન સૌથી મોટો દીકરો કમદીન ખાનના મરઘાભાઈ નામની ગણિકાના કુખે અવતર્યો હતો. તેણે ફતેહ ખાન, ઉસ્માન ખાન, હિંમત ખાન અને બહાદુર ખાન એ ચાર ભણેલી રાણીના દીકરા હતા. ઈસવીસન 1719માં ફિરોઝ ખાન મૃત્યુ પામ્યા ત્યારે ખજાનાની ચાવી કોને સોંપવી એ નિર્ણય ખજાનચી કરી શકતા ન હતા. દ્વિધામાં તેમણે ચાવીઓનો ઝુમકો કરીમદાદ ખાન અને ફતેહ ખાનની વચ્ચે ફેંક્યો. ફતેહ ખાને ઉંચકી લીધો, પણ કરીમદાદ ખાન વિશ્વાસુ પઠાણે કટારથી ફતેહ ખાનને ઘાયલ કર્યો અને કરીમદાદ ખાનને ખજાનાની ચાવી આપી અને આમ તેણે દગાથી રાજ મેળવી. દિવાન કરીમદાદ ખાન સમયમાં મરાઠાઓની પજવણી વધી ગઈ અને તેમના ત્રાસથી કંટાળી વડનગર, વિજાપુર, વિસનગર વગેરે ગામના શાહુકારો તેમણે બ્રાહ્મણોને પોતાના જમાલ અને આબરૂ બચાવવા માટે કરીમદાદ ખાનનો આશરો લીધો. કરીમદાદ ખાને પાલમપુરમાં પૂર્વની 10 માઇલ દૂર આવેલા ધુંધલીમન પહાડોમાં કરીમદાબાદ નામે ગામ વસાવ્યું અને ત્યાં તેમણે આશ્રય આપ્યો. સમય જતાં આ ગામ વીરાન થઈ ગયું. દિવાન કરીમદાદ ખાન પછી દિવાન પહાડ ખાન બીજા એ 1735માં ગાદી આવ્યા. આ પહાડ ખાન બીજા એ શું કરે છે જાણીશું આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM. તેમના સમયમાં પાલનપુરમાં કેટલીક જમીન નાગોરીઓના કબજામાં હતી. એમના ખેડાણ બાબતમાં તેમણે પહાડ ખાન સાથે તકરાર થઈ મામલો જીદે ચડ્યો અને એ સમય નાગોરીઓના એક જ મહોલ્લામાં 700 ઘર હતા. પહાડ ખાનના લશ્કરે મહોલ્લામાં પ્રવેશી યુદ્ધ કર્યું અને નાગોરીઓ પરાજિત થયા. ઈસવીસન 1736માં કંથાજી કદમની સરકારી હેઠળ સરદારી હેઠળ મરાઠાઓએ ગુજરાત પર હુમલો કર્યો ત્યારે પાલનપુર ઉપર પણ ચઢાઈ કરી લૂંટનો માલ ઉપરાંત ખંડણી પેટે 1 લાખ રૂપિયા પહાડ ખાન પાસેથી વસૂલ્યા. પાલનપુર પાસેથી શમશેરના બળે ખંડણી વસૂલ કરનાર પહેલો દુશ્મન કંથાજી કદમ હતો. દિવાન કરીમદાદ ખાનના મરણ પછી પાટણના કસબાતીઓના સરદાર ખોખર જંગખાનના પ્રપંચથી ઈસવીસન 1740 સુધી પાલનપુરના તાબા હેઠળ રહેલી પાટણની હુકુમત પહાડ ખાને ભોળપણથી ગુમાવી દીધી. દિવાન પહાડ ખાનની સંતાન હોવાથી તેમના કાકા બહાદુર ખાનના મોટા ભાઈ ઉસ્માન ખાનની ગેરહાજરીનો લાભ લઈ તેમણે ઈસવીસન 1744માં પાલનપુરની ગાદી પર ચાલાકીથી બેસી ગયા. આ અન્યાય પગલા સામે ઉસ્માન ખાને ગોળા તેમજ આસપાસના ગામો એકઠા કરી તેમની પર ચઢાઈ કરી. બહાદુર ખાનના કારભારી નાથાજી મહેતા અને માણેકજી મહેતા વચ્ચે પડીને બંને ભાઈઓ વચ્ચે મુલકની વહેંચણીની સુલેહ કરાવી. ઉસ્માન ખાને ગોળામાં રાજધાની બનાવી. શું થાય છે, ઉસ્માન ખાને આગળ કેવી રીતે શાસન કરી શકે છે કે નહીં જાણીશું નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

વિરામ બાદ આપનું સ્વાગત છે. આપણે વાત કરતા હતા પાલનપુરના ઇતિહાસની. દિવાન પઠાણખાન નિસંતાન હોવાથી તેમના કાકા બહાદુર ખાન તેમના મોટા ભાઈ ઉસ્માન ખાનની ગેરહાજરીનો લાભ લઈ ઈસવીસન 1744માં પાલનપુરની ગાદી પર ચાલાકીથી બેસી ગયા. આ અન્યાયી પગલા સામે ઉસ્માન ખાને ગોળા તેમજ આસપાસના લોકોને એકઠા કરી તેના પર ચડાઈ કરી. બહાદુર ખાનના કારભારી નાથાજી મહેતા અને માણેકચંદજી મહેતાએ વચ્ચે પડીને બંને ભાઈઓ વચ્ચે મુલકની વહેંચણી કરી. આ રીતે ઉસ્માન ખાને ગોળાની રાજધાની બનાવી. દિવાન બહાદુર ખાને ખેતીમાં સારા સુધારા વધારા કરાવ્યા. તેમના સમયમાં પ્રથમ વખત પાલનપુર નજીક વડગામના ધણાધાર વિસ્તારમાં શેરડી અને કમોદનું વાવેતર થયું. એ શેરડીમાંથી બનતો રાબડીયો ગોળ બાદશાહી ગોળ નામે વખણાતો. પડતર જમીનને ખેડાણમાં લેવા અને ખેતીવાડીને ઉત્તેજન આપવા માટે તેમણે લેઉઆ અને કડવા કડબી તથા મુમન વગેરે ખેડૂતોને આસપાસના પરગણામાંથી બોલાવી આશ્રય આપ્યો અને તેમના રહેઠાણ માટે સાસમ તેમાં બીજા ગામો વાવ્યા. ચોર લૂંટારૂના જુલમી પંજામાંથી ખેતીને બચાવવા જરૂરી જગ્યાઓ થાણા બેસાડ્યા અને લશ્કરના ખર્ચમાં કરકસર કરી ઘોડા બળદની ઓલાદ સુધારવા તેમજ પશુઓ માટે ઘાસચારાનો બંદોબસ્ત કર્યો. શું થાય છે આગળ જાણીશું નાના વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

રાજ્યમાં વસતા તપુદન બ્રાહ્મણો ભિક્ષાવૃત્તિ ઉપર પોતાનું ગુજરાન ચલાવતા. બહાદુર ખાને તેમણે કડિયા કામનો હુનર શીખવવા વ્યવસ્થા કરી. તેમની સ્થિતિમાં પણ સુધારો થયો. ઈસવીસન 1758માં પેશવાના સેનાપતિ સદાશિવ રામચંદ્રએ પાલનપુર પર ચઢાઈ કરી અને રાજગઢીને ઉડાવી દેવા સુરંગ ઉઠવી. બહાદુર ખાને આ સમયે રૂપિયા 35,000નું નજરાણું કરીને સુલે સાધી. તે ખર્ચને પહોંચી વળવા પાલનપુર પધારતા ધર્મગુરુઓના તેમજ તેમની મિલકતના રક્ષણના નામે કર નાખ્યો. ઈસવીસન 1764માં પાલનપુર તથા ડીશાના રક્ષણ અર્થે તેમણે કિલ્લા બંધાવ્યા. પાલનપુરના કિલ્લાને 7 દરવાજા તેમજ બુરજ હતા. ડીસા કિલ્લાને 4 દરવાજા તેમજ બુરજ હતા. દિવાન બહાદુર ખાને પાલનપુરમાં બહાદુર ખાનજીની વાડી નામે બગીચો બનાવ્યો. તેમની રાણી બારડજીબાઈના નામ ઉપરથી પાલનપુરમાં પશ્ચિમ ભાગમાં બારડપુરું છે, જે આજે બારડપુરા તરીકે ઓળખાય છે. બહાદુર ખાને પોતાના શાસન દરમિયાન મલાણી, સાઠ, સરોત્રા, રો, ડાભેલા, વર્ણાવાડા, ધનાલી, સિસરાણા, ધાનેરા અને થરાદ ઉપર કબજો જમાવ્યો. આથી પાલનપુર રાજ્યની વસ્તીમાં સારો વધારો થયો. મરાઠાઓના ભય અને ત્રાસથી બચવા અમદાવાદ, વિસનગર, સિદ્ધપુર, મહેસાણા અને પાટણની કેટલીક વસ્તી પાલનપુરમાં આવીને વસતી. તેમાં વિસનગરથી સુન્ની વોહરા, સિદ્ધપુરથી સિયા વોહરા અને મુસલમાન રંગરેજ, વિજાપુર, વડનગર, વિસનગર અને પાટણ તેમજ આસપાસના ગામોમાંથી પિંજારા, નાઈ અને મહાજન જેવા મુખ્ય લોકોને લાવવામાં આવ્યા. સિદ્ધપુરના લાલપર ગામથી જે મહાજન વેપારી અહીં આવ્યા હતા તેમાં પારેખ કુટુંબ ઝવેરાતમાં આગળ પડતું હતું. તેમાં અમુલક ખૂબચંદ અને રવચંદ ઉમરચંદની ઝવેરાતોનો ધંધો હતો. તે 2 પેઢીઓથી મુંબઈમાં બહોળો વેપાર કરે છે એવી નોંધ પાલનપુર રાજ્યનો ઇતિહાસ ભાગ 1માં મળે છે. શું થાય છે આગળ? કેવો છે પાલનપુરનો ઇતિહાસ? જાણીશું નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

દિવાન બહાદુર ખાન કુશળ વહીવટ કરતા હતા, પણ ધનના ભારે લોભી હતા. તે લોભમાં તેઓ ક્યારેક જુલમી બની જતા. તેમણે પાલનપુર રાજ્યનો ખજાનો લગભગ 1 કરોડ રૂપિયા જેટલો ભેગો કર્યો. દિવાન બહાદુર ખાન પછી તેમના પાટવી કુટુંબ, તેમના પાટવી કુંવર સલીમ ખાન ઈસવીસન 1782માં પાલનપુરની ગાદીએ આવ્યા. તેઓ અસ્થિર અને નબળા મનના હતા. તેમની ઓરમાનમાં બારડજીબાઈ બહાદુર ખાનના સમયથી રાજભારમાં રસ લેતા. સલીમ ખાનના સમયમાં તેમનું જોર વધ્યું. થોડા સમય બાદ સલીમ ખાન બીમાર પડ્યા અને તેમના બુદ્ધિશાળી અને બહાદુર પુત્ર શેર ખાન ગાદીના વારસ બન્યા. પોતાનું ચલણ ઘટી જશે એમ માની બારડજીબાઈએ ગાદીના વારસ બાબતે ભારે ખટપટો શરૂ કરી. ઠાકરડાઓને શેરખાન વિરુદ્ધ ઉશ્કેરી તેમનું નુકસાન પહોંચાડવાની શરૂઆત થઈ. પરંતુ આનંદરામ ચારણને કુનેથી નોકરી શોધવા નીકળેલા આરબોને નોકરીમાં ગોઠવી શેરખાને બાજી સંભાળી. આમ અનેક ખટપટોનો સામનો કરી શેરખાન ઈસવીસન 1785માં ગાદીએ બેઠા અને તેમણે અંબાર મહેતાને ખજાનાના ઉપરી બનાવ્યા. દિવાન શેરખાને ઠાકરડાઓને સમજાવી લેવાની કોશિશ પણ કરી, પણ તે માથાના ફરેલા હતા. વળી તેમને શેરખાનની સત્તા મંજૂર ન હતી, એટલે તેમણે ગોળાના જાગીરદાર મુજાહિદ્દીન ખાનનો આશ્રય લીધો. તેઓને દેશદ્રોહી માની પોતાને સોંપી દેવા મુજાહિદ્દીન ખાનને સંદેશો મોકલ્યો. પણ મુજાહિદ્દીન ખાન તે માન્ય ન રાખ્યો અને શેરખાને ગોળા ઉપર ચઢાઈ કરી. શું થાય છે આ લડાઈમાં જાણીશું નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

તેમાં મુજાહિદ્દીન ખાન કમજોર પુરવાર થયા. તેમણે નજરાણું આપી માનાજી રાવ ગાયકવાડની સહાય માંગી. તેમણે શેરખાન ગોળાન ગામનો ઘેરો ઉઠાવી પાલનપુર પાછા ફર્યા. આ તકનો લાભ લઈ ઠાકરાઓએ મરાઠા લશ્કરને ઉશ્કેરી પાલનપુર રાજ્યમાં લૂંટફાટ શરૂ કરાવી. આ લશ્કર જુલમ કરી ઘણા બધા ગામોને લૂંટ્યા, પછી સળગાવી દીધા. ખેડૂત વર્ગ ઉપર ત્રાસ વર્તાવ્યો. આ જાણીને શેરખાને મરાઠા લશ્કર ઉપર હુમલો કર્યો અને તેમને હરાવ્યો. અંદર અંદરના ઝઘડામાંથી શેરખાન પરવાર્યા ન હતા. ત્યાં ઈસવીસન 1788માં પેશવાનું લશ્કર ચડી આવ્યું. મરાઠાઓને હરાવી શેરખાને ખિમત પર ચડાઈ કરી. ખિમત જીત્યું. આ ચડાઈ ટીલાદાટ નામથી પ્રચલિત છે. શેરખાન લડાઈમાં ગુંથેલા જોઈ બારડજી બાઈએ શેરખાના 12 વર્ષના નાના ભાઈ બાયજીત ખાનને ગાદીએ બેસાડવા ખટપટ શરૂ કરી. આ જાણી શેરખાને કોઈ રસ્તો ન સૂચતા નિર્દોષ એવા પોતાના નાના ભાઈની હત્યા કરવાનો નિર્ણય કર્યો. બાયજીત ખાનને પોતાનો જીવ બચાવવા સંતાતા રહ્યા. અંતે શેરખાનના માણસોએ ભૂતેડી ગામે એક પટેલને ત્યાં કોઠીમાં છુપાવીને રાખેલા બાયજીત ખાનની હત્યા કરી અને તે વખતે તેમના ગળામાં બાળપણની માનતાની હાંસળી અને હાથમાં કડા હતા, જે નાથા ઢાઢીએ શેરખાન સમક્ષ નિશાની રૂપે રજૂ કર્યા. શેરખાને આ અધમ કૃત્ય કરવા બદલ દુઃખ થયું અને ખૂની ઢાઢીને બક્ષિસના બદલામાં નોકરીમાંથી બરતરફ કર્યો. આગળ આ મુગલોનું રાજ પાલનપુરમાં કેવું ચાલે છે જાણીશું નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

બાયજીદ ખાનની હત્યાના સમાચાર મળતા તેમની માતા સગળા વૈભવ અને ખાનપાનનો ત્યાગ કર્યો. વાલા પુત્રની કબર પાસે બેસી પુત્રના શોકમાં થોડા દિવસમાં દેહ ત્યાગ કર્યો. દિવાન શેર ખાને દેશદ્રોહી ઠાકરડાઓની કતલ કરાવી પાલમપુર પરગણામાંથી લૂંટફાટ કરતા ડભોડા, પાદર, ભટાણા, શિહોરી અને કાંકરેજ અને તેની આસપાસના જાગીરદારોને પકડી સજા કરી. શેરખાના ડરથી દૂરના લૂંટારાઓ પણ પાલમપુર તરફ નજર ના નાખતા 27 વર્ષની નાની ઉંમરે ડાયાબિટીસ અને પાઠા જેવા અસત્ય રોગથી પીડાઈ શેરખાન મૃત્યુ પામ્યા. તેમના પછી ઈસવીસન 1792 થી લઈ ઈસવીસન 1794માં પાલમપુરમાં ભારે અંધાધૂધી ફેલાઈ. આ તકનો લાભ લઈ ખેડા જિલ્લાના બાબી કુટુંબમાં પરણાવેલા શેરખાનના વિધવાબેન સોનાબુબુએ ભારે ખટપટ કરી રાજ્યમાં કારભારી સરદારો અને ગામ લોકોની વિરુદ્ધ જઈ પોતાના સગીર પુત્ર મુબારિજ બાબીને ગાદી પર બેસાડ્યો. કારભારી કુલા મહેતા પાલમપુરની ગાદી હેતાણી કુટુંબની હોય બાબી કુટુંબને તિજોરીની ચાવી આપવાનો ઇનકાર કર્યો. તેથી સોનુબુબુએ આરબો મારફતે તેમનું ખૂન કરાવી ચાવી મેળવી. પરંતુ મુબારિજ ખાનના વહીવટથી ગામ લોકો સંતોષ ન હતા. પરિણામે બળવો થયો અને ઈસવીસન 1774ની આખરમાં મુબારિજ ખાનને ગાદી પરથી હટાવી લેવામાં આવ્યા અને દિવાન શમશેર ખાનને ગાદી પર બેસાડ્યા. દિવાન શમશેર ખાન આગળ શું કરે છે જાણીશું નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલમપુર 90.4.

સત્તા પલટાથી ગભરાઈને એ સોનબાબુ રાજ્યના ખજાનામાંથી જર ઝવેરાત દાગીના વગેરે લઈને ભાગ્યા. રાજ્યમાં જર ઝવેરાત ભરેલો રથ ખોટકાઈ જતા રથ છોડી તેઓ રાધનપુર જઈ વસ્યા. થોડા સમય પછી તેઓ મુબારિસ ખાન સાથે સામાજિક કામે પાલનપુર આવ્યા. ત્યારે દિવાન શમશેર ખાનને નજર કેદ કર્યા અને લૂંટેલા ખજાના પેટે સોનબાબુ પાસેથી 30,000 રૂપિયા વસૂલી તેમને છોડ્યા. પાછળથી ઈસવીસન 1828માં મુબારિસ ખાનની દીકરી ના વિવાહ પાલનપુરના રાજ કરતા દિવાન ફતેહ ખાન બીજા સાથે થવાથી પાલનપુર રાજ્ય મુબારિસ ખાનને નિભાવ પેટે નાનોસણ ગામ જાગીરમાં આપ્યું. દિવાન શમશેર ખાન 1 વર્ષ સુધી પાલનપુર પર રાજ કર્યું અને ડીસાનો કબજો લીધો. આ દરમિયાન સિંધી જમાદારોનું જોર અને વગવતી ગયું. તેમની કનડગતના ભયે શમશેર ખાન પાલનપુર છોડી ડીસા નાસી ગયા. તેઓની ગેરહાજરીમાં સિંધી જમાદારોએ વાસડાથી ફિરોઝ ખાનને બોલાવી ઈસવીસન 1795માં તેમને ગાદીએ બેસાડ્યા. શમશેર ખાને સામે થવાનો પ્રયત્ન કર્યો પણ તેઓ ફાવ્યા નહીં, એટલે બંને વચ્ચે કરાર મુજબ ડીસા, ધાનેરા અને ગોળામાં વારસાની મળેલી જાગીર શમશેર ખાનના કબજામાં રહી અને પાલનપુર ફિરોઝ ખાનની હુકુમત હેઠળ. દિવાન ફિરોઝ ખાનના 13 વર્ષના પુત્ર ફતેહ ખાને પોતાની માતાની સલાહથી જમાદારોને દબાવી ગઈ અને ગાદી મેળવવાની ખટપટ શરૂ. આ એપિસોડમાં આપણે પાલનપુરમાં કેવી રીતે મુગલોએ શાસન કર્યું તે જોયું. આવતા એપિસોડમાં આપણે જાણીશું કે અંગ્રેજો પાલનપુરમાં પ્રવેશી ચૂક્યા છે અને પાલનપુરમાં તેઓ કેવું શાસન કરે છે. અંગ્રેજો અને પાલનપુર વચ્ચેનો નાતો એ સારો રહ્યો કે પછી એની અંદર કંઈક ખટપટ થઈ, કંઈક નવું થયું, અંગ્રેજો કંઈક નવું લાવ્યા કે લઈ ગયા, જાણીશું આવતા એપિસોડમાં. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM. ફરીથી મળીશું પાલનપુરની ઝાંકી અને ઝલકમાં.

શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે એક એવું શાક બનાવશું જે તમારી પાસે ઘરમાં શાકભાજી ન હોય ત્યારે ગમે ત્યારે તમે આ બનાવી શકો છો અને એટલું જબરદસ્ત ટેસ્ટી બનશે કે તમે રોજ જમતા હશો એના કરતા વધારે ખાશો. ફ્રેન્ડ્સ, આ મસ્ટ ટ્રાય રેસીપી છે. સો બનાવવાનું શરૂ કરીએ. આપણને જોઈશે શેકેલી મોળી સીંગ. ફ્રેન્ડ્સ, મોળી સીંગ લેવાની છે, સોલ્ટ વાળી નહીં લેતા. ને મોળી સીંગને તમારે ધીમા ગેસ પર શેકી કાઢવાની જ્યાં સુધી આવા લાઇટ બ્રાઉન કલરના સ્પોટ્સ ના આવે. સીંગને શેક્યા પછી ઠંડી કરવાની, ઠંડી થઈ જાય એટલે આ રીતે છિલકા કાઢી કાઢવાના છે. છિલકા કાઢીને મિક્સર ગ્રાઇન્ડરમાં અર્ધ કચરી વાટવાની છે. હવે અહીંયા અર્ધ કચરો ભૂકો કર્યો છે ફ્રેન્ડ્સ, પાવડર નહીં કરી કાઢતા, આવી અર્ધ કચરી રાખવાની છે. મોળી સીંગનો અર્ધ કચરો ભૂકો આપણને એક કપ જોઈશે. હવે એક વાટકીમાં લઈશું દહીં. દહીં 2 ટેબલસ્પૂન લેવાનું છે. હવે આપણે મસાલાની પેસ્ટ બનાવવાના છે. દહીંમાં લઈશું હળદર, ધાણા જીરું, લાલ મરચું તમારા ટેસ્ટ પ્રમાણે. હવે લઈશું કસૂરી મેથી. કસૂરી મેથીને 2 હાથે બરાબર ફાઇન રીતે થોડી રબ કરી કાઢવાની, તો એની ફ્લેવર બહુ જ સરસ આવશે. અહીંયા બતાવી છે પ્રમાણે રબ કરીને નાખજો ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ, સ્ટેપ બાય સ્ટેપ તમે આ ફોલો કરીને બનાવશો તો 10 મિનિટમાં તમારું સુપર ટેસ્ટી શાક બની જશે. હવે બધા મસાલા આપણે મિક્સ કરી લઈએ. સો અહીંયા આપણી મસાલાની પેસ્ટ તૈયાર છે. હવે આપણે હમણાં એને બાજુ પર મૂકી દઈશું ને હવે લઈશું એક પેન. પેનને ગરમ કરશું. પેન ગરમ થાય એટલે લેવાનું છે તેલ. હવે એડ કરશું રાઈ, જીરું ને લીમડો. અહીંયા મેં સૂકો લીમડો લીધો છે એટલે લીમડાને પણ મેં ક્રશ કરીને નાખ્યો છે. ને જો તમે તાજો લીમડો પણ લેતા હો તો ફ્લેવર માટે એને થોડા નાના નાના કટકા કરીને નાખજો. હિંગ એક વાર બરાબર બધું મિક્સ કરી લઈએ. હવે રાઈ અને જીરું તતડી જાય એટલે ગેસની ફ્લેમ

એકદમ ધીમી કરી કાઢજો, કેમ કે હવે આપણે લઈશું સ્પાઈસીસ. ગેસની ફ્લેમ ધીમી કર્યા પછી હવે આપણે એડ કરશું આદુની પેસ્ટ, લસણની પેસ્ટ અને લીલા મરચાના બારીક બારીક કટકા કરજો અને લીલા મરચા તમારા ટેસ્ટ પ્રમાણે નાખજો. હવે ખાલી ફ્યુ સેકન્ડ આપણે આને સોટે કરવાનું છે. ફ્યુ સેકન્ડ સોટે કર્યા પછી એડ કરશું કાંદા. અહીંયા લીધો છે એક મીડિયમ સાઈઝનો કાંદો અને એને પણ આપણે બારીક કાપી કાઢવાનો છે. હવે આપણે કાંદાને જ્યાં સુધી સોફ્ટ ન થાય ત્યાં સુધી સોટે કરશું અને આને બહુ ટાઈમ નથી લાગતો, એક મિનિટમાં તો કાંદો પણ સરસ સોફ્ટ થઈ જશે. તો અહીંયા કાંદો સોફ્ટ થઈ ગયો છે એટલે હવે આપણે એડ કરશું ટામેટાની પ્યુરી. ફ્રેન્ડ્સ, આપણે લેવાના છે 3 મીડિયમ સાઈઝના એકદમ લાલ ટામેટા લેવાના છે. તમે કાં ટામેટાની પ્યુરી બનાવો અથવા તો ટામેટાને છીણી કાઢો અથવા તો એકદમ બારીક કાપજો. 3 ઓપ્શનમાંથી તમે ગમે તે કરી શકો છો. સો અહીંયા મેં એની પ્યુરી બનાવી છે. સો તમે એકદમ બારીક કાપી કાઢશો અથવા તો છીણી કાઢશો તો પણ ચાલશે. એ ટોમેટોની પ્યુરી નાખ્યા પછી આપણે તરત નાખી દેવાનું છે સોલ્ટ અને મીઠું સ્વાદ પ્રમાણે લઈશું. હવે આપણે આ ટામેટાને 1 મિનિટ માટે કૂક કરવાનું છે. હવે અહીંયા 1 મિનિટ થઈ ગઈ છે એટલે હવે આપણે એડ કરશું મસાલાની પેસ્ટ. મસાલાની પેસ્ટ હવે નાખીને આપણે આને હવે 2 મિનિટ માટે કૂક કરશું. ફ્રેન્ડ્સ, એટલું ટેસ્ટી બનશે કે તમને ખાવાની મજા આવી જશે. જે દિવસે ઘરમાં શાક ન હોય તો તમે આ ઝટપટથી બનાવી શકો છો અને એન્જોય કરી શકો છો ભાત સાથે કે રોટલી કે પરાઠા કે ભાખરી સાથે. ખાવાની મજા આવી જાય, એક નવી વેરાયટી લાગશે. હવે એડ કરશું કોથમીર. કોથમીર આ રીતે પહેલેથી નાખી દેવાની એટલે એની ફ્લેવર પણ અંદર આવી જાય. જેમ જેમ તમે આને કૂક કરશો એમ તેલ છૂટું પડતું જશે, કે ધીરે ધીરે તેલ છૂટું પડતું જાય છે. ફ્રેન્ડ્સ, મેં તેલ બહુ ઓછું વાપર્યું છે, તમારે જોઈએ તો તમે વધારે વાપરી શકો છો. સો અહીંયા 2 મિનિટ પછી તમે જોશો કે તેલ અહીંયા સેપરેટ થઈ રહ્યું છે. જ્યારે આવી રીતે તેલ સેપરેટ થાય ત્યારે આપણે એડ કરવાનું છે પાણી, અને આપણે ગરમ પાણી વાપરવાનું છે. સો અહીંયા મેં લીધું છે 1.5 કપ ગરમ પાણી. અને આ ગ્રેવી તમને પહેલા પતલી લાગશે અને પછી ધીરે ધીરે જેમ ઠંડી પડે એમ થીક થતી જાય છે. સો તમને જે પ્રમાણે જરા ઢીલું જોઈએ કે થીક જોઈએ એ પ્રમાણે પાણી એડ કરજો. પાણી નાખ્યા પછી બરાબર આપણે મિક્સ કરી લઈએ અને એકવાર પાણીમાં બધા મસાલા મિક્સ થઈ જાય એટલે ટેસ્ટ કરી લેવાનું. અને ટેસ્ટ કર્યા પછી તમને જો કંઈ જોઈતું હોય, તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ પણ એડ કરવું હોય તો તમે એડ કરી શકો છો. સુપર ફ્લેવરફુલ ગ્રેવી છે ફ્રેન્ડ્સ, તમને બહુ જ મજા આવશે ખાવાની. હવે આપણે આને એક ઉકળો આવવા દઈશું. આ શાક તમને કંઈક નવી જ વેરાયટી લાગશે ફ્રેન્ડ્સ, જે ઘરમાં નાના મોટા બધા એન્જોય કરી શકશે. હવે અહીંયા એક ઉકળો આવી ગયો છે એટલે હવે આપણે આમાં એડ કરશું શેકેલી સીંગનો અધકચરો ભૂક્કો. સાંજે કંઈક ચટપટું ખાવું હોય અને એ પણ ઝટપટ બની જાય એવું તો આ મસ્ટ ટ્રાય રેસીપી છે. એકદમ ટેસ્ટી પંજાબી જે રેસ્ટોરન્ટનું શાક ખાતા હો એવું જ લાગશે. સીંગનો ભૂક્કો ગ્રેવીમાં મિક્સ કરી લીધા પછી ફાઇનલી આપણે આમાં એડ કરશું ગરમ મસાલો. ગરમ મસાલો ફક્ત 5 ચમચી લેજો ફ્રેન્ડ્સ, 5 ચમચીથી વધારે નહીં લેતા. હવે સીંગનો ભૂક્કો અને ગરમ મસાલો નાખ્યા પછી હવે આપણે ફક્ત 2 મિનિટ આને આપણે કૂક કરશું. ફ્રેન્ડ્સ, આ શાક બનાવીને તમે જ્યારે ખાશો ત્યારે તમને એમ થશે કે વધારે બનાવ્યું હોત તો મજા આવતી, એટલું જબરદસ્ત ટેસ્ટી છે. તો અહીંયા 2 મિનિટ થઈ ગઈ છે અને ફાઇન ઉકળો પણ આવી ગયો છે. હવે ગેસ બંધ કરતા પહેલા કોથમીર નાખી દઈએ. ગેસ બંધ કરી દેવાનો છે, હવે વધારે આને આપણે ઉકાળવાનું નથી. સો આપણું શાક અહીંયા રેડી ટુ સર્વ છે. એન્જોય કરો રાઈસ કે પરાઠા સાથે. આજે હું આ ખાઈ રહી છું મલ્ટીગ્રેન ભાખરી સાથે. એકદમ મસ્ત મસાલેદાર પંજાબી શાક જેવો આનો લુક છે. સો ફ્રેન્ડ્સ, આ શેકેલી સીંગનું શાક તમે પણ બનાવો અને જો રેસીપી ગમી હોય કે જો તમને રેસીપી કેવી લાગી.

શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે એક એવું શાક બનાવશું જે તમારી પાસે ઘરમાં શાકભાજી ન હોય ત્યારે ગમે ત્યારે તમે આ બનાવી શકો છો અને એટલું જબરદસ્ત ટેસ્ટી બનશે કે તમે રોજ જમતા હશો એના કરતા વધારે ખાશો. ફ્રેન્ડ્સ, આ મસ્ટ ટ્રાય રેસીપી છે, સો બનાવવાનું શરૂ કરીએ. આપણને જોઈશે શેકેલી મોળી સિંગ. ફ્રેન્ડ્સ, મોળી સિંગ લેવાની છે, સોલ્ટ વાળી નહીં લેતા. ને મોળી સિંગને તમારે ધીમા ગેસ પર શેકી કાઢવાની જ્યાં સુધી આવા લાઇટ બ્રાઉન કલરના સ્પોટ્સ ના આવે. સિંગને શેક્યા પછી ઠંડી કરવાની, ઠંડી થઈ જાય એટલે આવી રીતે છીલકા કાઢી કાઢવાના છે. છીલકા કાઢીને મિક્સર ગ્રાઇન્ડરમાં અધ કચરી વાટવાની છે. હવે કે અહીંયા અધ કચરો ભૂકો કર્યો છે ફ્રેન્ડ્સ, પાવડર નહીં કરી કાઢતા, આવી અધ કચરી રાખવાની છે. સિંગનો અધ કચરો ભૂકો આપણને એક કપ જોઈશે. હવે એક વાટકીમાં લઈશું દહીં. દહીં 2 ટેબલસ્પૂન લેવાનું છે. હવે આપણે મસાલાની પેસ્ટ બનાવવાના છે. દહીંમાં લઈશું હળદર, ધાણા જીરું, લાલ મરચું તમારા ટેસ્ટ પ્રમાણે. હવે લઈશું કસૂરી મેથી. કસૂરી મેથીને 2 હાથે બરાબર ફાઇન રીતે થોડી રબ કરી કાઢવાની, તો એની ફ્લેવર બહુ જ સરસ આવશે. અહીંયા બતાવી છે પ્રમાણે રબ કરીને નાખજો ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ, સ્ટેપ બાય સ્ટેપ તમે આ ફોલો કરીને બનાવશો તો 10 મિનિટમાં તમારું સુપર ટેસ્ટી શાક બની જશે. હવે બધા મસાલા આપણે મિક્સ કરી લઈએ. સો અહીંયા આપણી મસાલાની પેસ્ટ તૈયાર છે. હવે આપણે હમણાં એને બાજુ પર મૂકી દઈશું ને હવે લઈશું એક પેન. પેનને ગરમ કરશું. પેન ગરમ થાય એટલે લેવાનું છે તેલ. હવે એડ કરશું રાઈ, જીરું ને લીમડો. અહીંયા મેં સૂકો લીમડો લીધો છે એટલે લીમડાને પણ મેં ક્રશ કરીને નાખ્યો છે. ને જો તમે તાજો લીમડો પણ લેતા હો તો ફ્લેવર માટે એને થોડા નાના નાના કટકા કરીને નાખજો. હિંગ એક વાર બરાબર બધું મિક્સ કરી લઈએ. હવે રાઈ અને જીરું તતડી જાય એટલે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી કાઢજો, કેમ કે હવે આપણે લઈશું સ્પાઇસીસ. ગેસની ફ્લેમ ધીમી કર્યા પછી હવે આપણે એડ કરશું આદુની પેસ્ટ, લસણની પેસ્ટ અને લીલા મરચાના બારીક બારીક કટકા કરજો અને લીલા મરચા તમારા ટેસ્ટ પ્રમાણે નાખજો. હવે ખાલી ફ્યુ સેકન્ડ આપણે આને સોટે કરવાનું છે. ફ્યુ સેકન્ડ સોટે કર્યા પછી એડ કરશું કાંદા. અહીંયા લીધો છે એક મીડિયમ સાઇઝનો કાંદો અને એને પણ આપણે બારીક કાપી કાઢવાનો છે. હવે આપણે કાંદાને જ્યાં સુધી સોફ્ટ ન થાય ત્યાં સુધી સોટે કરશું અને આને બહુ ટાઈમ નથી લાગતો, 1 મિનિટમાં તો કાંદો પણ સરસ સોફ્ટ થઈ જશે. સો અહીંયા કાંદો સોફ્ટ થઈ ગયો છે એટલે હવે આપણે એડ કરશું ટામેટાની પ્યુરી. ફ્રેન્ડ્સ, આપણે લેવાના છે 3 મીડિયમ સાઇઝના એકદમ લાલ ટામેટા લેવાના છે. તમે કાં ટામેટાની પ્યુરી બનાવો અથવા તો ટામેટાને છીણી કાઢો અથવા તો એકદમ બારીક કાપજો. 3 ઓપ્શનમાંથી તમે ગમે તે કરી શકો છો. સો અહીંયા મેં એની પ્યુરી બનાવી છે. સો તમે એકદમ બારીક કાપી કાઢશો અથવા તો છીણી કાઢશો તો પણ ચાલશે. ને ટોમેટોની પ્યુરી નાખ્યા પછી આપણે તરત નાખી દેવાનું છે સોલ્ટ અને મીઠું સ્વાદ પ્રમાણે લઈશું. હવે આપણે આ ટામેટાને 1 મિનિટ માટે કૂક કરવાનું છે. હવે અહીંયા 1 મિનિટ થઈ ગઈ છે એટલે હવે આપણે એડ કરશું મસાલાની પેસ્ટ. મસાલાની પેસ્ટ હવે નાખીને આપણે આને હવે 2 મિનિટ માટે કૂક કરશું. ફ્રેન્ડ્સ, એટલું ટેસ્ટી બનશે કે તમને ખાવાની મજા આવી જશે. જે દિવસે ઘરમાં શાક ન હોય તો તમે આ ઝટપટથી બનાવી શકો છો અને એન્જોય કરી શકો છો ભાત સાથે કે રોટલી કે પરાઠા કે ભાખરી સાથે. ખાવાની મજા આવી જાય, એક નવી વેરાયટી લાગશે. હવે એડ કરશું કોથમીર. કોથમીર આ રીતે પહેલેથી નાખી દેવાની એટલે એની ફ્લેવર પણ અંદર આવી જાય. જેમ જેમ તમે આને કૂક કરશો એમ તેલ છૂટું પડતું જશે, કે ધીરે ધીરે તેલ છૂટું પડતું જાય છે. ફ્રેન્ડ્સ, મેં તેલ બહુ ઓછું વાપર્યું છે, તમારે જોઈએ તો તમે વધારે વાપરી શકો છો. સો અહીંયા 2 મિનિટ પછી તમે જોશો કે તેલ અહીંયા સેપરેટ થઈ રહ્યું છે. જ્યારે આવી રીતે તેલ સેપરેટ થાય ત્યારે આપણે એડ કરવાનું છે પાણી. આપણે ગરમ પાણી વાપરવાનું છે. સો અહીંયા મેં લીધું છે 1.5 કપ ગરમ પાણી. અને આ ગ્રેવી તમને પહેલા પતલી લાગશે ને પછી ધીરે ધીરે જેમ ઠંડી પડે એમ થીક થતી જાય છે. સો તમને જે પ્રમાણે જરા ઢીલું જોઈએ કે થીક જોઈએ એ પ્રમાણે પાણી એડ કરજો. પાણી નાખ્યા પછી બરાબર આપણે મિક્સ કરી લઈએ અને એક

એકવાર પાણીમાં બધા મસાલા મિક્સ થઈ જાય એટલે ટેસ્ટ કરી લેવાનું, અને ટેસ્ટ કર્યા પછી તમને જો કંઈ જોઈતું હોય, તમારા ટેસ્ટ પ્રમાણે કંઈ પણ એડ કરવું હોય તો તમે એડ કરી શકો છો. સુપર ફ્લેવરફુલ ગ્રેવી છે ફ્રેન્ડ્સ, તમને બહુ જ મજા આવશે ખાવાની. હવે આપણે આને એક ઉકળો આવવા દઈશું. આ શાક તમને કંઈક નવી જ વેરાયટી લાગશે ફ્રેન્ડ્સ, જે ઘરમાં નાના મોટા બધા એન્જોય કરી શકશે. હવે અહીંયા એક ઉકળો આવી ગયો છે એટલે હવે આપણે આમાં એડ કરશું શેકેલી સિંગનો અધકચરો ભૂક્કો. સાંજે કંઈક ચટપટું ખાવું હોય અને એ પણ ઝટપટ બની જાય એવું, તો આ મસ્ટ ટ્રાય રેસીપી છે. એકદમ ટેસ્ટી પંજાબી જે રેસ્ટોરન્ટનું શાક ખાતા હો એવું જ લાગશે. સિંગનો ભૂક્કો ગ્રેવીમાં મિક્સ કરી લીધા પછી ફાઇનલી આપણે આમાં એડ કરશું ગરમ મસાલો. ગરમ મસાલો ફક્ત 5 ચમચી લેજો ફ્રેન્ડ્સ, 5 ચમચીથી વધારે નહીં લેતા. હવે સિંગનો ભૂક્કો અને ગરમ મસાલો નાખ્યા પછી હવે આપણે ફક્ત 2 મિનિટ આને આપણે કૂક કરશું. ફ્રેન્ડ્સ, આ શાક બનાવીને તમે જ્યારે ખાશો ત્યારે તમને એમ થશે કે વધારે બનાવ્યું હોત તો મજા આવતી, એટલું જબરદસ્ત ટેસ્ટી છે. તો અહીંયા 2 મિનિટ થઈ ગઈ છે અને ફાઇન ઉકળો પણ આવી ગયો છે. હવે ગેસ બંધ કરતા પહેલા કોથમીર નાખી દઈએ. ગેસ બંધ કરી દેવાનો છે, વધારે આને આપણે ઉકાળવાનું નથી. સો આપણું શાક અહીંયા રેડી ટુ સર્વ છે. એન્જોય કરો રાઈસ કે પરાઠા સાથે. આજે હું આ ખાઈ રહી છું મલ્ટીગ્રેન ભાખરી સાથે. એકદમ મસ્ત મસાલેદાર પંજાબી શાક જેવો આનો લુક છે. સો ફ્રેન્ડ્સ, આ શેકેલી સિંગનું શાક તમે પણ બનાવો, અને જો રેસીપી ગમી હોય કે જો તમને રેસીપી કેવી લાગી.

હેલો હાય નમસ્કાર, ધીસ ઇઝ આરજે અંજલી ને તમે સાંભળી રહ્યા છો મારો શો સોંગ્સ મહેફિલ. આજે હું તમને ફરીથી એક એવી સફર પર લઈ જવાની છું, એવા ગીતોની સફર જે સમયના ચક્રમાં ક્યાંક ને ક્યાંક ખોવાઈ ગયા છે, અથવા તો આપણને સમય નથી મળતો કે આપણે એ જૂના ગીતો, એ જે આપણને ક્યાંક મનમાં શાંતિ આપતા હતા અને એવી ટ્યુન જે આપણને કચાશ બિલકુલ ના લાગે, હા મન મોહી લે અને આપણને એવું થાય કે બીજી વાર ફરી સાંભળી લઈએ, એવા ગીતો તમારી માટે લઈને આવી ગઈ છું. એવા ગીતો જે ક્યાં ખોવાઈ ખોવાઈ ગયા છે, હા એ ફરીથી તમારી માટે શોધીને લાવી છે આરજે અંજલી ઓન્લી ઓન રેડિયો પાલનપુર પર. અને સ્ટાર્ટિંગમાં જે ટ્યુન મેં ગાઈ ને, એટલે કે જે ગીતની શરૂઆત મેં કરી ને, એ ગીત વિરાસત મૂવીનું છે. કોને નથી જોયું, જેમને નથી જોયું એમને અનિલ કપૂરની એક બેસ્ટ મૂવી મિસ કરી છે. હા, અનિલ કપૂર છે જેમાં અમરીશ પુરીજી છે, જેમાં તબ્બુ છે, તો આવા મસ્ત મસ્ત કલાકારોની આ મૂવી એકવાર જરૂરથી જોઈ લેવી જોઈએ. જેવું નામ છે એવી જ ફિલ્મની આ સ્ટોરી છે. પ્રિયદર્શન જેમના ડાયરેક્ટર છે, મ્યુઝિક જેમને આપ્યું છે અનુ મલિક, જેમને લિરિક્સ લખ્યા છે એટલે કે આ સોંગના જાવેદ અખ્તરજી, જેમને ગાયું છે, જેમનો અવાજ આમાં છે કે એસ ચિત્રાજી. તો ચાલો હવે સોંગની વાત થઈ ગઈ છે તો એ સોંગને આપણે સાંભળી લઈએ. આજનું ફર્સ્ટ સોંગ લેટ્સ પ્લે.

સોંગ આવ્યું હતું અને એ સોંગે એટલી હલચલ મચાવી, એટલે કે એવું હતું ને કે એ સમયમાં એ સોંગ ઘણી જગ્યાએ વાગતું હતું, રિક્ષાઓમાં, બસોમાં, અને હા આપણા ટીવીમાં તો, અને હા આપણા ટીવીમાં તો જરૂર વાગતું હતું. એ સોંગ હતું અક્ષય કુમારજીનું, ગોરે ગોરે મુખેડે પે કાલા કાલા ચશ્મા. મને એવું લાગે છે કે આ ચશ્મા પહેરવાની શરૂઆત જે વધી ગઈ ને, એટલે કે એકદમથી, તો એ આ સોંગને થોડો ઘણો અંશે આનો પણ આભાર માનવો જોઈએ. હા, ગોરે ગોરે મુખેડે પે કાલા કાલા ચશ્મા, એટલે ઓબ્વિયસ છે કે આપણે પણ એકવાર ટ્રાય કરી લઈએ કે ચાલો ને ચશ્મા, મસ્ત જ લાગશે. પરંતુ આ જે મૂવીમાં આ સોંગ આવ્યું હતું એ મૂવીનું નામ હતું સુહાગ. મૂવીમાં હીરો છે અક્ષય કુમાર, વન એન્ડ ઓનલી અક્ષય કુમાર એન્ડ નગમાજી, જેમણે આ સોંગમાં મ્યુઝિક આપ્યું છે એટલે કે આનંદ મિલિંદ, લિરિક્સ જેમણે લખ્યા છે સમીરજી, અને જેમણે ગાયું છે એટલે જે બે મસ્ત સિંગરોનો અવાજ આમાં છે એટલે કે ઉદિત નારાયણજી અને અલકા યાજ્ઞિકજી. આ મૂવી સુહાગ મૂવીનું આ ઓરિજિનલ ટ્રેક છે ગોરે ગોરે મુખડે પે કાલા કાલા ચશ્મા, જેનું સેકન્ડ વર્ઝન પણ આવેલું છે. યસ, એવા ઘણા બધા સોંગ્સ છે જે જૂની ફિલ્મોમાં હતા અને આજે ફરીથી એના રિમિક્સ કરીને ધૂમ તો મચાવે છે, પરંતુ જે મજા ઓરિજિનલ ઓજીમાં છે એ મજા રિમિક્સમાં આવે છે કે નહીં એ તમારે જણાવવાનું છે. પરંતુ હવે આ સોંગની વાત થઈ ગઈ છે તો લેટ્સ પ્લે અવર સેકન્ડ સોંગ.

હવે આ સોંગ ભાગી જેવું હશે કે જેમને સાંભળ્યું નહીં હોય, કેમ કે હમણાં પણ આ સોંગ ફરી એકવાર સંભળાવવામાં આવે તો આખું સોંગ સાંભળ્યા વગર તમે ત્યાંથી ઊભા ના થાઓ. આ સોંગ જે મૂવીનું છે એ મૂવીનું નામ છે ફિર તેરી કહાની યાદ આઈ, અને આ મૂવીમાં જેમને સંગીત આપ્યું છે એટલે કે આ સોંગ પર સ્પેસિફિક જેમને સંગીત આપ્યું છે એટલે કે અનુ મલિક, સિંગર જેમને ગાયું છે જેમનો અવાજ આમાં છે કુમાર શાનુજી. કુમાર શાનુજી ઇઝ અ વન ઓફ ધ સિંગર કે જેમના ઘણા બધા એવા સોંગ્સ છે જે ઘણા બધા હિટ ગયા છે, અને આજે પણ જ્યારે કુમાર શાનુજીના સોંગ વાગે એટલે એવા ઘણા બધા એમના ફેન્સ છે એટલે આજે પણ એમને ફરીથી એમને સાંભળવા હોય. હમણાં રિસેન્ટ એક મૂવી આવ્યું હતું દમ લગા કે હૈશા, અને એમાં પણ ફરીથી એ જ ઝોનરમાં એટલે કે લાગે ને કે યાર ઓલ્ડ સોંગ વાગ્યું હોય એવું એકાદ સોંગ આ મૂવી

0: માં પણ એમને ગાયું હતું.
1: સિમલ કે દિલ કો લગા દર્દ જરા સા, જીને લગા વો હે જિસે ઇશ્ક ને મારા.
0: એટલે આમાં લિરિક્સમાં થોડું આગળ પાછળ હોઈ શકે, પરંતુ આ સોંગનું મ્યુઝિક એવું જ લાગે કે હા, તમે ફરીથી કોઈ ઓલ્ડ મૂવી જોઈ રહ્યા છો, અને એટલું જ મસ્ત પણ લાગે. તો આ જે સોંગની હું વાત કરી રહી છું એમાં જે લિરિક્સ જેમણે લખ્યા છે એ કાતિલ સફાઈજીએ લખ્યા છે, અને આ મૂવીમાં જે હીરો અને હિરોઈન છે રાહુલ રોય એન્ડ પૂજા ભટ્ટ. આ સોંગની વાત તો આપણે કરી લીધી, આ સોંગ ફરીથી આપણને યાદ પણ આવી ગયું છે, તો ચાલો ને આ સોંગ આપણે સાંભળી પણ લઈએ. લેટ્સ પ્લે અવર થર્ડ સોંગ.

चोरी चोरी फिर दिल नी कहा। पर हाँ, શું કહ્યું એ તમારે આગળ સાંભળવાનું છે આ સોંગમાં। હું હવે એવું વિચારું છું કે હું તમારી માટે જે સોંગ્સ લઈને આવી છું એના વિશે હું તમને હમણાં જ કહી દઉં, અને બેક ટુ બેક આપણે બે મસ્ત મજાના સોંગ સાંભળીએ। ફર્સ્ટ જે સોંગ મેં હમણાં થોડુંક ગાયું, એ સોંગ જે મૂવીનું છે એ મૂવીનું નામ છે ગરીબ, યસ। અને આ મૂવીમાં જે સ્ટાર છે એટલે કે નેહાજી એન્ડ બોબી દેઓલ, આમાં બહુ એક સુકૂનવાળો જે માહોલ હતો સોંગ્સમાં એ તમને આ સોંગ સાંભળ્યા પછી જરૂરથી લાગશે કે હા, એ સમયમાં આવા પણ સોંગ આવતા હતા। હમણાં જે રિમિક્સ, ડીજે રિમિક્સ અને બહુ ધૂમ ધડાકાવાળા આપણે સોંગ સાંભળીએ છીએ, નો ડાઉટ અમુક સમય માટે આપણને એ પણ ગમે, પરંતુ અમુક સમય માટે આપણને એવું ફીલ થાય કે કાશ કોઈ એવા સોંગ સાંભળીએ જેમાં શાંતિ હોય, લિરિક્સમાં સમજ પણ પડતી હોય। તો એમાંનું એક સોંગ એ આ છે, જેને સાંભળ્યા પછી તમને ફરીથી આ સોંગ સાંભળવાનું મન જરૂરથી થાય। જેમને મ્યુઝિક આપ્યું છે એટલે કે અનુ મલિકજી, સિંગર છે કુમાર શાનુ અને સંજીવનીજી, એન્ડ લિરિક્સ જેમને લખ્યા છે, હા હવે જેમને લિરિક્સ લખ્યા છે આ સોંગના એ બહુ ફેમસ શાયર કહી શકાય એવા રાહત ઇન્દોરી છે। હવે એમને તમે સાંભળ્યા હોય તો એ અલગ જ લેવલની વાત છે, એ પણ એ સારા એવા લેખક થઈ ગયા। હવે હું તમને જે સોંગ વિશે જણાવવાની છું એ સોંગ અને એ મૂવીઝનો એક આખો ઝોનર ચાલતો હતો। હા, એ સમયમાં એવા જ મૂવી આવતા હતા અને મૂવીઝ જોવા પણ ગમે, આમ લિટરલી આમ રિયલ સ્ટોરી લાગે, વધારે આમાં ડીપ પણ ના હોય ને વધારે કોઈ નાટક ડ્રામા કંઈ ના હોય, પરંતુ એ મૂવીઝ બહુ સુંદર લાગતા અને મોસ્ટલી મને એ મૂવીઝમાં એઝ અ હીરો તુષાર કપૂર જ જોવા મળતા। તો એ મૂવીમાં એક મૂવી એવું હતું મુઝે કુછ કહેના હૈ, હવે આ મૂવી એટલું ડ્રામેટિક છે અને આ મૂવીમાં એન્ડ સુધી હીરોને કંઈક કહેવું જ હોય છે હિરોઈનને, અને આમાં જે હીરો છે એટલે કે તુષાર કપૂર એન્ડ હિરોઈન છે કરીના કપૂર, સ્ટાર્ટિંગથી તેઓ લોકો મળે છે અને એન્ડિંગ સુધી એને કંઈક કહેવું હોય છે અને શું કહેવું હોય છે તમે બધા જાણો છો, મુઝે કુછ કહેના હૈ એટલે કે હું તને પ્રેમ કરું છું, અને એ એમને કહેવું હોય છે એન્ડિંગ સુધી અને નથી કહેતા, કેમ કે એમને એવું લાગે છે કે કદાચ હું કહી દઈશ તો આપણી જે ફ્રેન્ડશિપ છે એ તૂટી જશે। સો એટ ધ એન્ડ એ કહે છે, હવે મેં કહી દીધું છે આ મૂવીનું જે સિક્રેટ છે, બટ આ મૂવી બહુ સમય પહેલાં આવી ગઈ છે, દેટ્સ વાય હું તમને કહી શકું છું આ મૂવી મુઝે કુછ કહેના એનું સોંગ છે પ્યાર રે દિલ માંગે પ્યાર રે, એ સોંગ છે, એન્ડ જેમણે લખ્યું છે સમીરજી, જેમણે ગાયું છે એ વન ઓફ ધ બેસ્ટ સિંગર એટલે કે, એન્ડ મ્યુઝિક જેમણે આપ્યું છે એટલે કે અનુ મલિકજી। હવે આ સોંગની વાત થઈ ગઈ છે, આ બંને સોંગ હું તમને બેક ટુ બેક સંભળાવું છું કોઈ પણ પ્રકારનું ડિસ્ટર્બ કર્યા વગર, ચાલો એન્જોય કરો બેક ટુ સોંગ ઓન રેડિયો પાલનપુર 90.4 FM.

એટલે કે આપણા બધાના દિલના બી તાજ બાદશાહ કહી શકાય, એટલે કે શાહરૂખ ખાન ધેન પ્રીતિ ઝિન્ટા, નઝાકતવાળી હિરોઈન એટલે કે પ્રીતિ ઝિન્ટા, બંને હોય અને મૂવી એટલું સરસ હોય તો મૂવી જોવું જોઈએ. મૂવીમાં ઘણા બધા એવા સોંગ્સ છે જે તમને ગમશે, એમાંનું એક સોંગ એ આ છે કે જાનમ દેખ લો મિટ ગઈ દૂરિયા, મેં યહાં હું યહાં હું યહાં, એમાં બે દેશો વચ્ચેની જે દૂરીઓ છે એની વાત કરવામાં આવી છે. મૂવીમાં જે આ સોંગ જેમને લખ્યું છે એટલે કે જાવેદ અખ્તરજી, જે બહુ સારા એવા લેખક છે અને ઘણું એવું સારું એમનું લખાણ દરેક મૂવીમાં તમને જોવા મળશે, ઘણી બધી મૂવીઝમાં તમને જોવા મળશે. સિંગર છે ઉદિત નારાયણજી અને મ્યુઝિક જેમને આપ્યું છે એટલે કે મદન મોહનજી. સોંગની વાત થઈ ગઈ છે તો ચાલો ફરીથી આપણે આજનું આ નેક્સ્ટ સોંગ પ્લે કરી લઈએ.

એક આવા પ્રકારનું સોંગ છે. અને જ્યારે બીજું સોંગ છે દુ પ્યાર કરને વાલે જંગલ મે ખો ગઈ. હા યસ, આમાં જે ફર્સ્ટ સોંગ મેં જેની વાત કરી કે હમી જબ સે મોહબ્બત હો ગઈ હે, એ બોર્ડર ફિલ્મનું છે, અક્ષય ખન્ના અને પૂજા ભટ્ટનું, જેમાં ફિલ્માંકનમાં જે હીરો અને હિરોઈન જોવા મળશે આ સોંગમાં, એ આ બંને છે. હવે બોર્ડર ફિલ્મ જેમને જોઈ હશે એમને ખબર હશે કે એ ફિલ્મ કયા પ્રકારની છે, એનું સ્ટોરી કેવું છે. પરંતુ એમાં જે સોંગ્સ છે એ દરેક હીરો હિરોઈનને લઈને એકાદ સોંગ તમને જોવા મળશે એમાં. એમાંથી અક્ષય ખન્નાજીનું અને પૂજા ભટ્ટજીનું આ સોંગ છે, જ્યાં શૂટ કરવામાં આવ્યું છે. એક વિલેજ હોય છે, વિલેજનું આખું જે વાતાવરણ છે એ તમને આ સોંગમાં જોવા મળશે. ધેન એક બીજું જે સોંગ મેં તમને વાત કરી, દો પ્યાર કરને વાલે જંગલ મેં ખો ગઈ, હવે આ જે સોંગ છે એમાં ફરદીન ખાન અને ઉર્મિલા માતોડકર જોવા મળશે. હવે આ બંનેની જે જોડી છે એ સમયમાં ઘણા બેક ટુ બેક મૂવીઝમાં તમને જોવા મળતી હશે. જો તમે જોયા હશે એમના મૂવીઝ તો તમને બેક ટુ બેક ઘણા મૂવીમાં આ બંનેની જોડી જોવા મળતી, કેમ કે એ બંનેની જોડી બહુ હિટ એ વખતે કહેવાતી, અને જે પણ ફિલ્મ આવતી તો એમાં બહુ શૂટ પણ થતા બંને એકબીજા સાથે. સો એમાંનું એક મૂવી જંગલ 2000 અને ફરદીન ખાન અને ઉર્મિલા માતોડકરનું આ દો પ્યાર કરને વાલે જંગલ મેં ખો ગયે, સોનુ નિગમ એન્ડ સુનિધિ ચૌહાણે જે આ સોંગ ગાયું છે. તો હવે આ સોંગની વાત થઈ ગઈ છે, બેક ટુ બેક બે સોંગ હું તમને સંભળાવવા જઈ રહી છું કોઈ પણ ડિસ્ટર્બન્સ આપ્યા વગર. યસ, એટલે શું તમને પણ મજા આવે સોંગ સાંભળવાની, એન્ડ તમને લાગે કે હા કોઈએ અમને ડિસ્ટર્બ કર્યા નથી. તો હું આવું છું આ બે સોંગ પછી, ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર 90.4 FM પર.

મને જરૂરથી જણાવજો, અને તમારી પાસે એવા કોઈ સોંગ્સ હોય જેમના વિશે તમને કંઈક ખબર હોય તો મને એ મોકલજો, આપણે જરૂરથી એ શેર કરીશું. નેક્સ્ટ ટાઈમ હું તમારી માટે બીજા સોંગ્સ લઈને આવીશ જે તમે ભૂલી ગયા છો અને જે મારે તમને યાદ કરાવવા છે ફરીથી. તો ક્યાંય જતા નહીં, કેમ કે આપણા શો ચાલુ રહેશે, બેક ટુ બેક અમારા દરેક આરજેના શો અહીંયા આવતા હોય છે. પરંતુ આજે તમે આખો દિવસ મને સાંભળવાના છો, તો મળતા રહીએ, મસ્ત રહીએ, વ્યસ્ત રહીએ અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12 99 66 88, 9512 99 66 88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95 12 99 66 88, 9512 99 66 88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: તમારી પાસે છે સુંદર મજાની કવિતાઓ, ગઝલ કે શેર, શાયરી,
1: અથવા તો તમે કંઈક લખતા હોય, સાહિત્ય, સાહિત્યમાં વાર્તાઓ, તો એ રજૂ કરવા માટે તમને પ્લેટફોર્મ જોઈએ છે તો એ પ્લેટફોર્મ અમે આપીશું.
0: રેડિયો પાલનપુર પર જો તમારામાં સિંગિંગ ટેલેન્ટ છે કે પછી કોઈ પણ વાદ્યને તમે વગાડી જાણો છો તો આપ સૌ માટે પણ પ્લેટફોર્મ છે
1: રેડિયો પાલનપુર. તમે સારું લખો છો તો અમને મોકલાવી શકો છો, અથવા તો રૂબરૂ અહીંયા આવીને રેકોર્ડ પણ કરી શકો છો. પરંતુ હા, એની જાણકારી અમને પહેલાથી આપવી પડશે અમારા રેડિયો પાલનપુરના વોટ્સએપ નંબર પર 9512966888 પર.
0: આપનો અવાજ આપણા સૌ સુધી પહોંચાડવાનું કામ કરશે રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો
1: રેડિયો પાલનપુર.